ઇસ્માઈલ વાલેરાને આપે સાંભળ્યા. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. આ છે પ્રાચીન રચના, હેમંત ચૌહાણના સ્વરમાં ભાવસાગરના મોતી કાર્યક્રમની આ રચના.

ભવસાગરના મોતી. અબ્રાહમ ભગતના સ્વરમાં ગવાયેલા ભક્તિ રચના સાથે જ આજનો આ ભવસાગરના મોતી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. સવારના 6:35 થઈ છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત તુલસીદાસ કૃત શ્રી રામચરિત માનસ ગાન હવે અમે રિલે કરીશું.

0: તુલસીદાસ રચિત શ્રીરામચરિત માનસ ગાન હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. આજના કલાકાર હતા શ્રીકાંત પરગાંવકર. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
1: પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર સ્થિત આ કેન્દ્ર છે. અત્યારે સવારના 6:45 થઈ છે. માલસિન કહે છે, જીવન એક ધ્યેયલક્ષી યાત્રા છે. તેનું સાધ્ય સુખની શોધ નથી, તેનું સાધ્ય તો છે જ્ઞાન અને ફરજનું પાલન. સફળ અને નિષ્ફળ માનવી વચ્ચેનો મુખ્ય ભેદ માત્ર ધીરજમાં રહેલો છે. એકલો પરિશ્રમ સફળતા અપાવતો નથી, પરંતુ લીધેલા કામને ઝંઝાવાતો વચ્ચે ધીરજથી વળગી રહેવાથી જ સફળતા મળે છે.

કૌમુદી મુનશીને આપે સાંભળ્યા. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પરથી. પ્રસ્તુત છે અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બસ હવે થોડી જ વારમાં

અત્યારે રૂપરેખામાં તુર્ત જ છ અને 55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં 7 વાગે, હિન્દીમાં 7:05 અંગ્રેજીમાં સમાચાર અમે રીલે કરીશું. 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર રીલે થશે. ભક્તિ સંગીતનો આરાધના કાર્યક્રમ 7:20 જેમાં પ્રવીણ મકવાણા, મનરુદાસ, નીતિન દેવકા, નિધિ ધોળકિયા, પ્રફુલ્લ દવે અને સાથીઓને આપ સાંભળશો. 7:45 અમદાવાદથી પ્રસારિત ગુજરાતી સમાચાર અને 8 દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત, તેમજ 8:15 અંગ્રેજીમાં સમાચાર રીલે થશે. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલો 8:30 જેમાં ફિલ્મ જય હો ગોલ, જબ વી મેટ અને ગોલમાલ ફિલ્મના ગીત પ્રસારિત કરીશું. મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહ પ્રસારણ થશે અને 10 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમ એક જ ફિલ્મ તેરી મહેરબાનિયાના ગીત. શબીર કુમાર, અનુરાધા પોડવાલ, કવિતા કૃષ્ણમૂર્તિ, અલકા યાજ્ઞિક અને હર્ષા ભોસલેના સ્વરમાં. 10:30 અમદાવાદથી પ્રસારિત કાર્યક્રમોમાં 10:30 હિન્દી ફિલ્મ સંગીત, 10:45 ગુજરાતી સુગમ સંગીત, 11 મુખ્ય સમાચાર, 11:02 હિન્દી ફિલ્મ ગીત અને 12 મુખ્ય સમાચાર, તેમજ 12:02 ગુજરાતી લોકસંગીત અને 12:30 સહયર કાર્યક્રમ, તેમજ 1:20 ગુજરાતી સમાચાર અને 2:30 અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર અમે રીલે કરીશું. ત્યારબાદ 1 વાગે વિવિધ ભારતીના કાર્યક્રમોના સહપ્રસારણમાં ગીતમાલા કાર્યક્રમ

0: બપોરે 1:30 વિવિધ ભારતીનું પ્રસારણ અને 2 વાગે ત્રિવેણી, 2:15 હિન્દીમાં સમાચાર, 2:35 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 3 વાગે સખી સહેલી, 4 વાગે પિટારા, આજ કે મહેમાન અને 5 વાગે છાયા ગીત. અમે આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી એટલે કે વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત રિલે કરીશું. સાંજે 5:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ પ્રસારિત થશે. 6 વાગે હિન્દી ફિલ્મ સંગીતના ગુલમોહર કાર્યક્રમ સાંભળશો. ફિલ્મ રાજા ઔર રંગ, જોની મેરા નામ, કાલા પથ્થર, હમરાજ, જીને ગીરા, રોટી કપડા ઔર મકાન, રાંચા અને જબ જબ ફૂલ ખીલે, તેમજ મેરે હમદમ મેરે દોસ્ત ફિલ્મના ગીત. 7:10 અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર રિલે થશે. 7:20 આપ સાંભળશો કૃષિ જગત કાર્યક્રમ, પ્રસ્તુત કરશે કેતન રાવલ. 7:50 અમદાવાદથી પ્રસારિત ગુજરાતી સમાચાર અને 8 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી, તેમજ 8:30 ગુજરાતી લોકગીતો અને 8:45 સમાચાર સંધ્યા અને 9 વાગે અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી અમે રિલે કરીશું. રાત્રે 9:15 વિવિધ ભારતીના કાર્યક્રમોના સહપ્રસારણમાં આપ કે લીએ 9:15 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 9:30 આજ કે ફનકાર અને 10 વાગે છાયા ગીત, તેમજ રાત્રે 10:30 ઢલતી જાય રાત કાર્યક્રમ સહપ્રસારિત કરીશું. રાત્રે 11 વાગે દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજીમાં સમાચાર રિલે થશે. સભાનું સમાપન રાત્રે 11:10. શ્રોતા મિત્રો, આથી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો. FM 102.2 મેગાહર્ટ્ઝ પરથી અત્યારે 6:55 થવા જાય છે. થોડી જ વારમાં દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર રિલે કરીશું.
1: अथ वार्ताः. भारत इण्डोनेशिया रणनीतिक सहभागित्वस्य सुदृढाह्वानं कुर्वन् प्रधानमन्त्री मोदी अवदत् यत् एतत् न केवलं द्वयोः देशयोः समृद्धौ अपितु क्षेत्रीय वैश्विक शान्ति स्थिरतासु च योगदानं प्रदास्यति इति. जकार्ता नगरे इण्डोनेशिया देशस्य संसदं सम्बोधयन् श्रीमोदी अवदत् यत् भारतं विकासस्य मार्गम् अनुसरति न तु विस्तारवादस्य.
2: भारत विस्तारवाद नहीं, विकासवाद की नीति पर चलता है और इसलिए हम भारत में कहते हैं सबका साथ सबका विकास. आज मैं यही मंत्र, यही भावना लेकर इंडोनेशिया के आप सभी सांसद सदस्यों के बीच आया हूं. भारत और इंडोनेशिया के बीच समुद्र સાજા ભવિષ્ય કા કેન્દ્ર.
1: શ્રી મોદી દ્વયોહુ દેશયોહુ જનાનામ લાભાય યુપીઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ ઇત્યેતાન શિક્ષામ નવાનવેષણમ ચ સમેત્ય આંકિકીય સાર્વજનિક અવસંરચનાયામ સહયોગસ્ય વર્ધનાય અપિ બલમ પ્રદત્તવાન. તત્પૂર્વમ પ્રધાનમંત્રી મોદી જકાર્તા નગરે इंडोनेशिया देशस्य राष्ट्रपतिना प्रबोवु सुबियांतो इत्यनेन सह प्रतिनिधिमंडलस्तरीय वार्तां कृतवान. उभय नेतृभ्याम परस्पर हितस्य क्षेत्रेषु सहयोगं वर्धयितुं ज्ञापनपत्राणां आदान प्रदानमपि कृतम्. श्रीमोदी वर्याय एकस्मिन् समारोहे राष्ट्रपतिना प्रबोवु सुबियांतो इत्यनेन इंडोनेशिया गणराज्यस्य सर्वोच्च नागरिक पुरस्कारं बिन्तांग आदिपूर्णा इति प्रदत्ता. शिलातैल प्राकृतिक वातेंधन मंत्री हरदीप सिंह पुरी अवदत् यत् यदि अंतर्राष्ट्रीय स्तरे अशोधित तैलस्य मूल्यानि स्थिरानि उतवा न्यूनानि भवन्ति तर्हि आंतरिक पेट्रोल डीजल इत्येतयोः मूल्यानि सकारात्मक दिशि प्रवर्धन्ते इति अपेक्षा अस्ति. मंत्री विश्वासं प्रकटितवान् यत् उपभोक्तृभ्यः दृक्पथः अनुकूलः एव अस्ति यतः वैश्विक तैल वातेंधनापूर्तिः निरन्तरं विस्तृता अस्ति इति. नवदिल्ल्याम् अस्य वर्षस्य विकसित भारत शिखर सम्मेलनं

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના 191 તાલુકાઓમાં વરસાદ. સુરતમાં સૌથી વધુ 18 ઇંચ જેટલો વરસાદ વરસતા તંત્ર ખડે પગે. ભારે વરસાદની આગાહી. વર્તમાન વરસાદની સ્થિતિમાં કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા 24 કલાક કાર્યરત રહેવા સરકારનો જિલ્લા તંત્રને આદેશ. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી બિન હથિયારી પીએસઆઈને નિમણૂક પત્રો એનાયત કરશે. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત 7 દિવસમાં રાજ્યભરમાંથી 5 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરાયો. નોટિંગહામ ખાતે રમાયેલી 3જી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. સુરતમાં ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા સાવચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને સલામત સ્થળોએ સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારોમાંથી 567 નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને લોકો માટે મહાનગરપાલિકા દ્વારા ભોજન, પાણી તેમજ અન્ય જરૂરી પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે પ્રશાસનની સૂચનાઓનું પાલન કરે અને અફવાઓથી દૂર રહે. ભારે વરસાદના પગલે સુરતમાં જે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હોવાનું મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને જણાવ્યું હતું અને લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે.
1: સુરત મહાનગરપાલિકા તરફથી ખાસ અનુરોધ છે કે ખૂબ વરસાદ આખા દિવસ પડ્યું છે અને કોઈ કોઈ જગ્યામાં 50 mm થી વધારે પણ પડ્યું છે. ભેદવાદ કાઢી અને સીમાડા કાઢીમાં પાણી ડેન્જર લેવલથી ઉપર ચાલી રહ્યો છે. BRTS અને એવા જાહેર પરિવહનમાં પણ સેવાઓમાં ડિસ્ટર્બન્સ આવી છે અને ફ્લેશ ફ્લડ થવાની પણ શક્યતા છે. તો આપ સૌને ખાસ અનુરોધ છે કે આપ ઘરથી બહાર નહીં નીકળતા અને ઘરે જ વ્યવસ્થિત અને સલામતી સાથે રહેવા માટે આપ સૌને ખાસ અનુરોધ છે.
0: રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સવારે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના પલસાણામાં 18 ઇંચ, કામરેજમાં 17 ઇંચ, નવસારીમાં 15 ઇંચ, સુરત શહેરમાં 13 ઇંચ, વલસાડના કપરાડામાં 12 ઇંચ, જલાલપુરમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે. અંબિકા, બારડોલી, ડોલવણ, મહુવામાં 8 ઇંચથી લઈ 9 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. તાપી જિલ્લામાં પડી રહેલા સતત ભારે વરસાદને પગલે નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે, જેને જોતા વાલોડની વાલ્મીકી નદી કિનારે વસતા 200 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. તાપી જિલ્લામાંથી પસાર થતી

0: ઘણા વાલ્મીકી અંબિકા અને મીંઢોળા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકોને અફવાથી દૂર રહેવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે જ ભારે વરસાદને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટરે સમીક્ષા બેઠક યોજી આજે વાલોડ, ડોલવણ અને વ્યારા તાલુકાની તમામ શાળા અને આંગણવાડી બંધ રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. સાથે જ કલેક્ટરે ડોસવાડા ડેમની મુલાકાત લઈ જરૂરી સૂચનો પણ આપ્યા હતા. અમરેલી જિલ્લામાં 10માંથી 6 જળાશયો ઓવરફ્લો થયા છે, જ્યારે 4 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. શેત્રુંજી નદી પર આવેલો ખોડિયાર ડેમ સંપૂર્ણ ભરાઈ જતા તેના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઠેબી ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા. ભારે વરસાદ બાદ પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. અમરેલીમાં વરસાદની સ્થિતિ અંગે પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક કરી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાય તેમ એનડીઆરએફના અધિકારી વસંત ટિકરીએ જણાવ્યું છે.
1: आगामी मॉनसून को देखते हुए अत्यधिक वर्षा होने की संभावना के कारण टीम की तैनाती की गई है. यह टीम फ्लड वाटर रेस्क्यू रिस्पॉन्स के लिए सक्षम है. हमारी टीम के पास लाइफ सेविंग डिवाइसेस व इक्विपमेंट्स हैं, जैसे कि लाइफ बो, लाइफ जैकेट्स, रोप, इन्फ्लेटेबल रबर बोट्स, डीप डाइव सेट इत्यादि. ये टीम यहाँ के लोगों की सुरक्षा के लिए स्टैंड बाय में तैनात है.
0: અરવલ્લી જિલ્લામાં વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખેડૂતોએ આ વર્ષે મગફળી, સોયાબીન સહિતના પાકોનું વાવેતર કર્યું છે. વરસાદ આવતા ખેડૂતોએ વાવણીની કામગીરી પણ હાથ ધરી છે.
2: આ વરસાદ આવ્યો તો અમે બધા વાવણીમાં પરોવાયેલા છીએ. એકંદરે કુદરતે ખેડૂતો ઉપર રેમ નજર કરી એવું લાગે છે. આ વખતે વાવેતરમાં ફળી વાવેલી છે, સોયાબીન વાવેલું છે, બીજા ધાન્ય પાકો છે.
0: ગુજરાત પર એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતાં મેઘમહેર થઈ રહી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા જવાની પણ સૂચના આપવામાં આવી છે. વધુ માહિતી આપી રહ્યા છે હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસ.
3: ગુજરાત રિજન મેં બારિશ રહેગા, હલકા સે મધ્યમ રહેગા, હેવી ટુ વેરી હેવી વિથ ઓરેન્જ વાર્નિંગ ભી દિયા ગયા હૈ. ઓર જો 9 જુલાઈ કો ઇસમેં ફેરલી વાઇડ સ્પ્રેડ રેનફોલ રહેગા, હેવી રેનફોલ યેલો વાર્નિંગ કે સાથ દિયા ગયા હૈ. ગુજરાત રિજન સૌરાષ્ટ્ર કચ્છ મેં હેવી રેનફોલ વાર્નિંગ હૈ યેલો વાર્નિંગ કે સાથ. આજ ઓર કલ કે લિયે થંડરસ્ટોર્મ વાર્નિંગ દિયા ગયા હૈ, ઇસમેં બિજલી ગિરને કા સંભાવના રહેગા. વિન્ડ સ્પીડ 40 સે 50 કિલોમીટર પ્રતિ ઘંટા હોને કા સંભાવના હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ airnews_abd ને ફોલો કરશો. રાજ્યની વર્તમાન વરસાદની સ્થિતિમાં તમામ જિલ્લા વહીવટીતંત્રોને કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા 24/7 કાર્યરત રહેવા અને કંટ્રોલ રૂમને સતત એક્ટીવ રાખવા નાયબ મુખ્યમંત્રી હરસંઘવી આદેશ આપ્યા છે. સમીક્ષાના હેતુથી ગાંધીનગરમાં ગત મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રી હરસંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં રાજ્યના પ્રભાવિત જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે વરસાદની વર્તમાન પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા પણ કરવામાં આવી. શ્રી સંઘવીએ વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો, પોલીસ અધિક્ષકો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ સંબંધિત મહાનગરોના કમિશનરો સાથે સીધો સંવાદ સાધીને ગ્રાઉન્ડ ઝીરોની સ્થિતિનો તાગ પણ મેળવ્યો. ગૃહ વિભાગ દ્વારા રાજ્યના સુરક્ષા તંત્રને વધુ મજબૂત બનાવવા અને યુવાનોને રોજગારીની ઉત્કૃષ્ટ તક આપી પૂરી પાડવાના ભાગરૂપે એક મહત્વપૂર્ણ નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમનું મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આયોજન કરાયું છે. આજે ગાંધીનગરના સેક્ટર 9 સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામેલા 449 ઉમેદવારો માટેનો નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ યોજાશે. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત 7 દિવસમાં રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં કુલ 5,72,563 બિન ઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી અને 5,14,456થી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો, જેના પરિણામે કુલ 1,806 જેટલા ઓરડાઓ ખાલી થયા. અમદાવાદમાં અષાઢી બીજને 16 જુલાઈના રોજ 149મી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવા જઈ રહી છે, ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટેની તૈયારીઓ હાલ ચાલી રહી છે. આ રથયાત્રાને અનુલક્ષીને અમદાવાદના મેયર હિતેશ બારોટની અધ્યક્ષતામાં શહેર એકતા સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં પોલીસ વિભાગ, મનપાના વિવિધ વિભાગના અધિકારીઓ, જગન્નાથ મંદિરના મહંત, શહેર એકતા સમિતિના સભ્યો તથા વિવિધ સમાજોના આગેવાનોએ ઉપસ્થિત રહી રથયાત્રાના સફળ આયોજન માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઈ હોવાનું અમદાવાદના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું.
4: એકતા સમિતિને જો મીટિંગ થઈ, આમાં ખાસ કરીને જો ગત વર્ષોના જેટલા બી અનુભવ હતા, જેવા કે આપણા હાથીને કોઈ તકલીફ નહીં પડે, કોઈ સાથોસાથ અમુક જો ટ્રાફિકના વ્યવસ્થા બારે બી ચર્ચા થઈ કે ગત વર્ષોમાં જેટલા બી અમે લોકો લાગતા હતા કરવા જોઈએ, આ ચર્ચાઓથી અને એએમસી અને પોલીસ અને તમામ અન્ય એજન્સીઓ

0: સાથે મળીને આ વખતે બી ભગવાન જગન્નાથ જી ના રથ યાત્રા ખુબ સારી રીતે જો પસાર કરાવશે એવી તમામ ચર્ચાઓ જો કરવામાં આવી.
1: અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇન્ડિગોની ફ્લાઇટમાં અબુધાબીથી અમદાવાદ આવેલી એક મહિલાના પર્સમાંથી તેમજ તેણે પહેરેલા ગાર્મેન્ટની અંદર છુપાવેલા 729 ગ્રામના સોનાના દાગીના મળી આવ્યા છે. આ ઘરેણાની કિંમત 98.78 લાખ રૂપિયા થવા જાય છે. હૈદરાબાદની રહેવાસી આ મહિલા પેસેન્જર કેરિયર તરીકે કામ કરે છે અને પ્રથમવાર અમદાવાદ એરપોર્ટ ઉપર આવી હતી. પુરૂષોની T20 ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રનથી હરાવ્યું છે. 5 મેચની શ્રેણીની નોટિંગહામ ખાતે રમાયેલી ત્રીજી મેચમાં ગઈકાલે ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 202 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતીય ટીમ 12 ઓવરમાં માત્ર 76 રન જ બનાવી શકી. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટોંગે 4 વિકેટ ઝડપી, જ્યારે જોફ્રા આર્ચરે 3 વિકેટ ઝડપી હતી. જોફ્રા આર્ચરને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો. આ જીત સાથે ઇંગ્લેન્ડે શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ટપાલ વિભાગમાં હવે સાધારણ ટપાલના સંચાલન પર પણ ડિજિટલ દેખરેખ રહેશે. ટપાલ વિભાગની નવી વ્યવસ્થા અંતર્ગત સાધારણ ટપાલને ઓનલાઈન ટ્રેક કરી શકાશે. પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કહ્યું કે દેશભરમાં ડાક સેવાઓના આધુનિકીકરણ અને કાર્યક્ષમતામાં વધારો કરવા મહત્વના પગલા અંતર્ગત એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી APT 2.0 એપ્લિકેશનમાં સાધારણ ટપાલ માટે બારકોડ આધારિત ઇન્ડક્શન અને ઇનવોઇસિંગની સુવિધા પણ મૂકવામાં આવી છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના 191 તાલુકાઓમાં વરસાદ. સુરતમાં સૌથી વધુ 18 ઇંચ જેટલો વરસાદ વરસતા તંત્ર ખડે પગે, ભારે વરસાદની આગાહી. વર્તમાન વરસાદની સ્થિતિમાં કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા 24 કલાક કાર્યરત રહેવા સરકારનો જિલ્લા તંત્રને આદેશ. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી બિન હથિયારી PSIને નિમણૂક પત્રો એનાયત કરશે. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત 7 દિવસમાં રાજ્યભરમાંથી 5 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરાયો. નોટિંગહામ ખાતે રમાયેલી ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રનથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. FM 102.2 MHz પર 7:20 થઈ છે. ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં સાંભળીએ આ ભક્તિ રચના પ્રફુલ દવેને સાંભળીએ.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
2: નીતિન દેવકાની નીતિ ધોળકિયાને સાંભળીએ.

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

0: પ્રવીણ મકવાણાના સ્વરમાં ગાયેલા ભક્તિ રચના સાથે જ આજનો આ ભક્તિ સંગીતનો આરાધના કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના ગોધરા કેન્દ્રમાં પ્રસારણ છે 7:45 થઈ છે. અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર રિલે કરીશું.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી કાર્યાલયે અલ નિનોની અસર અને તૈયારીના પગલાંની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી. હવામાન વિભાગે આગામી 4 દિવસ ઉત્તર અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી. અને ક્રિકેટમાં ઇંગ્લેન્ડે નોટિંગહામ ખાતે રમાયેલી ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 125 રનથી હરાવ્યું. ભારત અને ઇન્ડોનેશિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની ટીકા કરી છે. બંને દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર આતંકવાદનો સામનો કરવા માટે નિર્ણાયક અને સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી છે. જકાર્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રોવોબો સુબિયાન્ટો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવા વિનંતી કરી. બંને નેતાઓ આતંકવાદને પ્રોત્સાહન આપતા આતંકવાદ અને હિંસક ઉગ્રવાદને રોકવા અને તેનો સામનો કરવામાં સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. બંને નેતાઓએ આસિયાન ભારત વેપાર કરારની સમીક્ષા સમયસર પૂર્ણ કરવા માટે પણ હાકલ કરી. હાલની દ્વિપક્ષીય આર્થિક પ્રણાલીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. શ્રી મોદીએ રાષ્ટ્રપતિ સુબિયાન્ટોને ભારતની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયન સંસદને સંબોધિત કરનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે. જકાર્તામાં ઇન્ડોનેશિયાના સંસદ સભ્યોને સંબોધતા શ્રી મોદીએ સહિયારી સભ્યતા વારસા લોકશાહી મૂલ્યો અને ભવિષ્ય માટે સહિયારા દ્રષ્ટિકોણ પર આધારિત દ્વિપક્ષીય સંબંધોના નવા યુગની હાકલ કરી. તેમણે વિકાસશીલ દેશોનું પ્રતિનિધિત્વ કરવા અને મુક્ત સમાવિષ્ટ અને નિયમો આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્ર માટે ઇન્ડોનેશિયા સાથે નજીકથી કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જકાર્તામાં ભારતીય સમુદાયના સ્વાગત સમારંભમાં હાજરી આપી હતી. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રોવોબો સુબિયાન્ટો પણ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સાથે જોડાયા હતા. સભાને સંબોધતા શ્રી મોદીએ ભારતીય સમુદાયની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ ભારતીય સમુદાયને વિકાસશીલ ભારત 2047 અને ઇન્ડોનેશિયા એમાસ 2045ની સહિયારી આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં યોગદાન આપવા અપીલ કરી હતી.
2: યહાં ઇન્ડોનેશિયા મેં આપ એમાસ 2045 કે મહત્વાકાંક્ષી વિઝન પર ચલ રહે હૈ ઓર ભારત મેં હમ વિકસિત ભારત 2047 का संकल्प लेकर आगे बढ़ रहे हैं. हम दुनिया की सबसे यूथफुल सोसाइटीज हैं. हम दुनिया की सबसे तेजी से आगे बढ़ रही बड़ी अर्थव्यवस्थाओं में है. हम दोनों मेजर मैरिटाइम पावर्स हैं. हम ग्लोबल साउथ

0: की मजबूत आवाज है।
1: ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેલબોર્ન પહોંચશે, જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે ત્રીજા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી ભારત ઓસ્ટ્રેલિયા સીઇઓ ફોરમમાં પણ ભાગ લેશે, જ્યાં તેઓ બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓની બેઠકને સંબોધિત કરશે. શ્રી મોદી ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે અલનિનોની અસર અને તૈયારીઓના પગલાંની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી. સેવાતીર્થ ખાતે પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડોક્ટર પી કે મિશ્રાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. 15થી વધુ મંત્રાલયોના સચિવો અને વરિષ્ઠ અધિકારીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં શ્રી મિશ્રાએ પશુચારાની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવા અને પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધતાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે મંત્રાલયોને રાજ્યો સાથે નજીક થી કામ કરવા અને સમસ્યાઓનું અસરકારક નિરાકરણ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: બેઠક દરમિયાન હવામાન વિભાગના મહાનિર્દેશકે દેશમાં ચોમાસાની સ્થિતિ અને અલનિનોની સંભવિત અસર અંગે માહિતી આપી હતી. કૃષિ મંત્રાલયના સચિવે ખરીફ ઋતુ દરમિયાન અલનિનોની સંભવિત અસરને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગે જણાવ્યું હતું કે જિલ્લાઓમાં પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને વર્તમાન પરિસ્થિતિ સ્થિર છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે હીટવેવ, ઉચ્ચ ભેજ અને ડેન્ગ્યુના પ્રકોપ પર દેખરેખ રાખવા માટે માર્ગદર્શિકા જારી કરી. ગ્રાહક બાબતો વિભાગે ચોખા, ઘઉં અને કઠોળ માટે છૂટક ભાવ અને બફર સ્ટોક પર્યાપ્તતા વિશે માહિતી પૂરી પાડી હતી. ખાતર વિભાગે રવિપાક માટે પૂરતી ઉપલબ્ધતા વિશે માહિતી પૂરી પાડી હતી. હંસિની વાજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_ABD ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત બહેરીન સહયોગ સતત મજબૂત થઈ રહ્યો છે. શ્રી જયશંકરે ગઈકાલે બહેરીનની તેમની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરી. મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર રાજા હમાદ બિન ઈસા અલ ખલીફા, પ્રધાનમંત્રી સલમાન બિન હમાદ અલ ખલીફા અને નાયબ પ્રધાનમંત્રી શેખ ખાલિદ બિન અબ્દુલ્લા અલ ખલીફા સાથે મુલાકાત કરી હતી. આ બેઠકો દરમિયાન વિદેશમંત્રીએ બહેરીન સાથે લાંબા સમયથી ચાલતી અને મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે બહેરીનમાં ભારતીય સમુદાયની સલામતી, સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા બદલ બહેરીનના નેતૃત્વનો આભાર માન્યો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર રહે અથવા ઘટે તો સ્થાનિક પેટ્રોલ અને ડીઝલના ભાવ સકારાત્મક દિશામાં આગળ વધવાની અપેક્ષા છે. મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસનો પુરવઠો સતત વધી રહ્યો હોવાથી ગ્રાહકો માટેનો દ્રષ્ટિકોણ સાનુકૂળ રહેશે. નવી દિલ્હીમાં આયોજિત ડેવલપ ઇન્ડિયા સમિટ 2026માં બોલતાં શ્રી પુરીએ જણાવ્યું હતું કે ભારતે રાજદ્વારી જોડાણ, સમયસર નીતિગત હસ્તક્ષેપ, સ્થાનિક ઉત્પાદનમાં વધારો અને આયાતના વૈવિધ્યકરણ દ્વારા તાજેતરના પડકારરૂપ વૈશ્વિક ઉર્જા સંકટનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે ઇથેનોલ મિશ્રિત કાર્યક્રમ એક વૈજ્ઞાનિક રીતે સાબિત પહેલ છે, જેનાથી દેશને નોંધપાત્ર આર્થિક અને પર્યાવરણીય લાભ થયા છે. નવી દિલ્હીમાં ડેવલપ ઇન્ડિયા સમિટમાં શ્રી ગડકરીએ કેન્દ્ર સરકારના ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમનો બચાવ કર્યો. શ્રી ગડકરીએ ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા અને અશ્મિભૂત બળતણની આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે વૈકલ્પિક બાયોફ્યુલને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. સાંભળીએ એક અહેવાલ.
3: શ્રી ગડકરી ને કહા કે વૈકલ્પિક ઇંધનો કે અધિક ઉપયોગ સે પ્રદૂષણ કમ હોગા, ઇંધન આયાત મેં કમી આયેગી ઓર ગ્રામીણ ક્ષેત્રો મેં રોજગાર કે અવસર બઢેંગે, ઇસસે કિસાનો કી આય મેં ભી વૃદ્ધિ હોગી. ઉન્હોને કહા કે સરકાર કી પ્રમુખ પરિયોજનાએ દેશ મેં સંપર્ક વ્યવસ્થા કો મજબૂત કર રહી હૈ. કેન્દ્રીય મંત્રી ને જમ્મુ શ્રીનગર માર્ગ પર બન રહી 36 સુરંગે, કેદારનાથ રોડવે ઓર કશ્મીર સે કન્યાકુમારી તક બહેતર સડક સંપર્ક જૈસી પરિયોજનાઓ કા ઉલ્લેખ કરતે હુએ કહા કી ઇનસે દેશ કે બુનિયાદી ઢાંચે કો મજબૂતી મિલ રહી હૈ. શ્રી ગડકરી ને યે ભી કહા કી રાજનીતિ સામાજિક ઓર આર્થિક પરિવર્તન કા માધ્યમ હોના ચાહિયે. શિવાંગ કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે અમીશા.
1: હવામાન વિભાગે માહિતી આપી છે કે આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે. હવામાન વિભાગે આજે ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મહારાષ્ટ્ર, દરિયાકાંઠાના કર્ણાટક, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, કોંકણ અને ગોવા, દક્ષિણ આંતરિક કર્ણાટક

0: માં ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની પણ આગાહી કરી છે. ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને તેલંગણામાં ગાજવીજ સાથે વાવાઝોડાની સંભાવના છે. ગુજરાત રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 195 તાલુકામાં વરસાદ પડ્યો છે. સુરતના પલસાણામાં આશરે 18 ઇંચ, કામરેજમાં 17, નવસારીમાં 15.5 ઇંચ, સુરત શહેરમાં 14, કપરાણામાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પુરૂષોની T20 ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રનથી હરાવ્યું છે. 5 મેચની શ્રેણીની નોટિંગહામ ખાતે રમાયેલી ત્રીજી મેચમાં ગઈકાલે ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 202 રનનો લક્ષ્યાંક આપ્યો. ભારતીય ટીમ 12 ઓવરમાં ફક્ત 76 રન જ બનાવી શકી. અને આજના અખબારોનો મુખ્ય સમાચાર રજૂ કરે છે રિધિ ઉંધાડ.
1: આજના મોટાભાગના અખબારોએ અમદાવાદ બ્લાસ્ટના 38 આતંકીઓને ફાંસીની સજા યથાવત અને આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના સમાચાર વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. સુરતમાં 85 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. ઇતિહાસમાં પ્રથમવાર માત્ર વરસાદી પાણીથી પૂર, 11 મોત. સંદેશ અખબારની હેડલાઇન છે, 38 આતંકીની ફાંસીની સજા હાઇકોર્ટે માન્ય રાખી.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ઇન્ડોનેશિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની ટીકા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી કાર્યાલયે અલનીનોની અસર અને તેની તૈયારીઓના પગલાંની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી. હવામાન વિભાગે આગામી 4 દિવસ ઉત્તર અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી. અને ક્રિકેટમાં ઇંગ્લેન્ડે નોટિંગહામ ખાતે રમાયેલી ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 125 રનથી હરાવ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે ફિલ્મ બે જુબાવરાનું ગીત મોહમ્મદ રફીના અવાજમાં.

બૈજુબાવરા ફિલ્મના ગીતમાં મધ રફીના સ્વરમાં આપે સાંભળ્યું. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. હવે થોડી જ વારમાં બરાબર 8 વાગે દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર પ્રભાત અને 8:15 વાગે અંગ્રેજીમાં મોર્નિંગ ન્યૂઝ અમે રિલે કરીશું.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: દલેર મહેંદીના સ્વરમાં છે ગોલ ફિલ્મનું ગીત.

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: હાલે દિલ આ ફિલ્મ ગીત શાન સુનિધિ ચૌહાણ અને રાઘવ સાચરના સ્વરમાં.
2: કહેતે હૈ ના કભી ના કભી કહીં ના કહીં કિસી સે પ્યાર જરૂર હોતા હૈ, કોઈ ના કોઈ કહીં ના કહીં કિસી કે લિયે જરૂર બના હોતા હૈ, દિલ મેં પ્યાર પ્યાર કી ચાહત.

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: જબ વી મેટ ફિલ્મનું ગીત છે મિકા સિંહના સ્વરમાં.

સોનુ નિગમ અને જસ્પિંદર નરુલાને સાંભળ્યા અપને ફિલ્મમાં ગીત. ગોલમાલ ફિલ્મમાં ગીત અનુષ્કા મન ચંદાની અને વિશાલ દડલાનીના સ્વરમાં.

વિશાલ દડલાની અને મનુષ કમન ચંદાની આપે સાંભળ્યા ફિલ્મ ગોલમાલનું આ ગીત હતું. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો આ હિન્દી ફિલ્મ સંગીતનો ચિત્રણો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. હવે પછી થોડી જ વારમાં આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું.

0: हाथ डाल के।
1: शोध आलेख और स्वर अमरकांत का, प्रस्तुति सहयोग आकांक्षा सिंह, प्रस्तुतकर्ता मनीषा जैन। अब नमस्ते। આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ મેડિક સુબે પૂર્ણાંક બે દશાંશ મેગાહર્ટ્ઝ પરથી। વિવિધ ભારતીના આ વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા। આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે એક જ ફિલ્મ તેરી મહેરબાનીયાના ગીત।

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: આ હિન્દી ફિલ્મ ગીત એક જ ફિલ્મ તેરી મહેરબાનીના ગીત આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી.

అనురాధ పొడవాలని షబ్బీర్ కుమార్ నేపథ్యంలో ఆ సతీజ్ అజను ఆ హిందీ ఫిల్మ్ సంగీతను కార్యక్రమ సమాప్త કરીએ છે. આજના આ કાર્યક્રમમાં એક જ ફિલ્મ તેરી મહેરબાની અને ગીત આપે સાંભળ્યા. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર આકાશવાણીના ગોત્ર કેન્દ્રના પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે સવારના 10:30 થયા છે. સાંભળીએ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ. બસ હવે થોડી જ વારમાં

સવારના 10:30 થઈ છે. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીત. દોસ્તો, આજે ભારતીય સિનેમાના જાણીતા અભિનેત્રી નીતુ સિંહનો જન્મદિવસ છે. નીતુ સિંહનો જન્મ 8 જુલાઈ 1958 રોજ નવી દિલ્હીમાં થયો હતો. તેઓ હિન્દી ફિલ્મોના સુવર્ણ યુગની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. બાળ કલાકાર તરીકે તેમણે બેબી સોનિયા નામની ફિલ્મથી અભિનય શરૂ કર્યો હતો અને ખૂબ જ નાની ઉંમરમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો. બાળ કલાકાર તરીકે સફળતા મળ્યા બાદ તેમણે નાયિકા તરીકે ફિલ્મોમાં પ્રવેશ કર્યો. 1970 અને 1980 દાયકામાં તેમની લોકપ્રિયતા ખૂબ વધી. તેમણે અનેક જાણીતા અભિનેતાઓ સાથે કામ કર્યું, પરંતુ ખાસ કરીને ઋષિ કપૂર સાથે તેમની જોડી દર્શકોને ખૂબ પસંદ આવી. તેમના અભિનયમાં ચંચળતા, સ્વાભાવિક અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસ જોવા મળતો, જેના કારણે તેઓ લાખો દર્શકોની પ્રિય અભિનેત્રી બન્યા. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં સાંભળીએ યાદો કી બારાત ફિલ્મનું ગીત. સ્વર છે આશા ભોસલે, કિશોર કુમારનો. સંગીત આર ડી બર્મનનું. બોલ મજરૂ સુલતાનપુરીના.

નીતુસિંહે વર્ષ 1980માં પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂર સાથે લગ્ન કર્યા. લગ્ન પછી તેમણે ફિલ્મોમાંથી થોડો સમય વિરામ લીધો. ઘણા વર્ષો બાદ નીતુસિંહે ફરીથી ફિલ્મોમાં પુનરાગમન કર્યું. નીતુસિંહ ભારતીય સિનેમાની એક સફળ પ્રતિભાશાળી અને લોકપ્રિય અભિનેત્રી છે. બાળ કલાકારથી લઈને સફળ નાયિકા અને પછી ફરીથી મજબૂત વાપસી કરનાર કલાકાર તરીકે તેમણે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં અનોખું સ્થાન મેળવ્યું છે. તેમનું જીવન મહેનત, સમર્પણ અને પરિવાર પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમને ખૂબ ખૂબ વધાઈ. કાર્યક્રમમાં આગળ સાંભળી આશા ભોસલે અને કિશોર કુમારના યુગલ સ્વરમાં ખેલ ખેલ મેં ફિલ્મનું આ ગીત. સંગીત છે આરટી પરમનનું, બોલ ગુલશન પાવરાના.

દોસ્તો, આજે નીતુ સિંહના જન્મદિવસ નિમિત્તે તેમની જ ઉપર ફિલ્માવેલા કેટલાક ફિલ્મના ગીતો આપ સાંભળી રહ્યા હતા. આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમને એક વિરામ આપીએ. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

0: બેફામની આ રચના સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંભળીએ મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક.

0: રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે થશે સમીક્ષા. વાવેતરની સ્થિતિ પર ચર્ચા. વીજપોલની નીતિ જાહેર થયા બાદ કેબિનેટની નવી નીતિ અંગે માહિતગાર કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયન સંસદને સંબોધિત કરનારા પહેલા ભારતીય પ્રધાનમંત્રી બન્યા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આવતીકાલે ભુવનેશ્વરમાં ખુલ્લા સમુદ્રમાં માછીમારીના ટકાઉ ઉપયોગ માટે અધિકૃતતા પત્ર અને ઓડિશા ડીપ સી ફિશિંગ મિશન દસ્તાવેજનું લોન્ચિંગ કરશે. 24 જૂને આવેલા બે વિનાશક ભૂકંપ બાદ ઓપરેશન એમિસ્ટાર્ડ હેઠળ ભારતની માનવતાવાદી સહાયને સ્વીકારવા બદલ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વેનેઝુએલાનો આભાર માન્યો. ભાવનગર ડિવિઝન દ્વારા વેરાવળથી હરિદ્વાર માટે એક માસની સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ. સુરતમાં આજે પણ ભારે વરસાદની આગાહી. શાળા કોલેજોમાં રજા. તમામ કાપડ માર્કેટ બંધ. નવસારી જિલ્લામાં સતત વરસાદને પગલે સલામતીના હેતુસર 80 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ. નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ. સુરતના સરથાણા નિવાસી આશ્રમ શાળા ખાતે 118 બાળકોને રેસ્ક્યુ કરી સ્થાનિક કોમ્યુનિટી હોલ ખાતે આશ્રય અપાયો. કેરળના 11 જિલ્લાઓમાં ભારે વરસાદ માટે યેલો એલર્ટ. ગઈકાલે ભૂસ્ખલન થતાં વાયનાડ જિલ્લામાં વરસાદની તીવ્રતા ઘટી ગઈ. હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગો રાજસ્થાન હરિયાણા અને પંજાબમાં આગળ વધવાની આગાહી કરી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 195 તાલુકામાં વરસાદ. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત બહેરીન સહયોગ મજબૂત થઈ રહ્યો છે. 5 ક્રૂ સભ્યોને લઈને શારજાથી કરાચી જતું બોઇંગ વિમાન પાકિસ્તાનમાં એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયા બાદ દરિયામાં ક્રેશ થયું. ગાંધીનગરમાં મુખ્યમંત્રી બિન હથિયારધારી પીએસઆઈને નિમણૂક પત્રો એનાયત કરશે. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત 7 દિવસમાં રાજ્યભરમાંથી 5 લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરાયો. કોલંબિયાને હરાવી સ્વિટ્ઝરલેન્ડે પહેલીવાર ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્સ પર. અત્યારે સવારના 11:02 અને 27 સેકન્ડ્સ થઈ ચૂકી છે. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ ગાયેલા આશા ફિલ્મના ગીતથી.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું અભિજીતે ગાયેલી નુસરત બદ્રની રચનાથી.

સ્વાતિ નટેકરે ગયેલી ગુલામ રબ્બાનીની રચના આપે સાંભળી, અને હવે સાંભળશો અહેમદ હુસેન અને મોહમ્મદ હુસેનને, ગઝલ છે વાલી હસેની.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં ચાર દિવસની તેજી બાદ આજે સેન્સેક્સમાં 474 અને નિફ્ટીમાં 146 કરતાં વધુ અંકનો કડાકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે ઇન્ડોનેશિયાના ઐતિહાસિક પ્રંબાનન મંદિરની મુલાકાત લીધી. પીએમ મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ મંદિરના સંરક્ષણ પ્રોજેક્ટનો સંયુક્ત પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રીએ હિંમત અને સ્થિતિસ્થાપકતાની શક્તિને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે રાજ્યમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. 550 વર્ષ જૂની હવેલી સંગીત પરંપરાને પ્રાપ્ત થયું રાષ્ટ્રીય સ્તરે સન્માન. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર 2025 માટે અમદાવાદના હવેલી સંગીતના વિદ્વાન આચાર્ય રણછોડલાલજી

0: ગોસ્વામીની પસંદગી. સરકારે ડ્રગ્સ રૂલ્સ 1945 હેઠળ નવી મુંબઈ એરપોર્ટને દવાઓની આયાત માટેના પોર્ટ તરીકે સૂચિત કર્યું. જમ્મુ અને કાશ્મીરના શોપિયાના ચાનાપોરા વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે આજે શ્રી અમરનાથ યાત્રા 2026 માટે શ્રદ્ધાળુઓને અગાઉથી નોંધણી પૂર્ણ કરવા અને પરમિટમાં ઉલ્લેખિત તારીખે મુસાફરી કરવાની સલાહ આપી. રાજ્ય સરકારે કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારોને 5 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રમાં તાજેતરમાં ઉદઘાટન કરાયેલ નવી મુંબઈ હવાઈ મથક દ્વારા દવાઓની આયાતને મંજૂરી આપી. હોર્મુઝ સામુદ્રધુનીમાં ઈરાન દ્વારા તાજેતરમાં વ્યાપારી જહાજો પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં અમેરિકાએ 80થી વધુ ઈરાની લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને જોતા 12 એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ. અમરેલીમાં ભારે વરસાદની રેડ એલર્ટ વચ્ચે જિલ્લા કલેક્ટરે ફાયર સ્ટેશનની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી. સુરતમાં આજે પણ ભારે વરસાદની આગાહી. શાળા કોલેજોમાં રજા. તમામ કાપડ માર્કેટ બંધ. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું વિભા દેસાઈ અને નીરજ પાઠકે ગાયેલી કવિ નનલાલની રચનાથી.

0: છે મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: બદલો બદલો આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો આરબીઆઈ ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારેય પ્રાર્થના ન કરો, પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત મળે એ માટે પ્રાર્થના કરો. મોચી બજાર પડધરી રાજકોટથી સૈયરના નિયમિત શ્રોતા રૂપેશકુમાર ચુડાસમાએ લખી મોકલેલ આ સુંદર સુવિચાર સાથે વહાલી વહાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સૈયર કાર્યક્રમમાં આપ સૌને સહર્ષ આવકારીએ છીએ. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, ભગવાન હંમેશા આપણી સાથે રહીને આપણને મુશ્કેલીઓ સામે લડવાની અદૃશ્ય શક્તિઓ પૂરી પાડે છે. એટલે જ્યારે પણ એવો સમય આવે ત્યારે મનમાં વિચારવું કે ઈશ્વર હંમેશા મારી સાથે છે અને આ મુશ્કેલ સમય પણ વીતી જશે.
5: દરેક પરિસ્થિતિમાંથી કંઈક શીખવાની કોશિશ કરવી અને વિચારવું કે આ મુશ્કેલી મને ભવિષ્ય માટે વધુ મજબૂત બનાવી રહી છે.
4: મનને શાંત રાખવા માટે અને મુશ્કેલી સામે લડવાની શક્તિ મેળવવા માટે મંત્રનો જાપ કરવો, પ્રાર્થના કરવી, અને જોજો પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ ને કોઈ રસ્તો ચોક્કસ મળી જશે.
5: કહેવાય છે ને, મન કે હારે હાર, મન કે જીતે જીત. પરિસ્થિતિ મુશ્કેલ હોય, સંજોગો વિપરીત હોય, ત્યારે માનસિક મનોબળ જાળવી રાખવું ખૂબ જ અગત્યનું છે. હતાશ ન થવું, નિરાશ ન થવું, બસ પૂરા વિશ્વાસ સાથે જરૂરી પ્રયત્નો ચાલુ રાખવા.
4: અલ્પા, હવે સમય છે શ્રોતા મિત્રોના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાના આપણા પ્રયત્નોનો, એટલે કે એમના પત્રો અને ઈમેલ્સ વાંચવાનો. તો વાંચીએ એમના ઈમેલ્સ અને પત્રો અને કાર્યક્રમ માટેના એમના પ્રતિભાવ જાણીએ.
5: બિલકુલ બિલકુલ લિપિ, અને જુઓ હું તો આ પત્રો સાથે તૈયાર જ છું. તો આ પહેલો પત્ર છે મારા હાથમાં વેચ્યા રાજકોટથી સૈયરના શાંતિપ્રિય શ્રોતા શાંતિલાલ ઉકમચંદ માથુકિયાનો. સાથે છે પરેશકુમાર, ઉષાબેન, ભાવનાબેન, હર્ષાબેન, કાજલબેન તથા સમગ્ર માથુકિયા પરિવાર. જણાવે છે કે સૈયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને એમાંય દર બુધવારે તો સૈયર કાર્યક્રમ અમે અચૂક સાંભળીએ છીએ. દરેક મિત્રોના પત્રોના અને ઈમેલ્સના પ્રત્યુત્તર આપ લાગણીસભર રીતે વાંચી સંભળાવો છો તે સાંભળીને અમને ખૂબ ખૂબ આનંદ થાય છે. દર વખતે કાર્યક્રમમાં કંઈક ને કંઈક અવનવું જાણવા મળે છે, કંઈક ને કંઈક માહિતી આપ આપતા રહો છો જે સાંભળીને ખૂબ જ આનંદ થાય છે. આ બંને બહેનોનો મીઠો મધુરો અવાજ સાંભળવાનું ખૂબ ગમે છે. અને ત્યારબાદ તેમણે સુવિચાર લખી મોકલ્યો છે. નિમિત્તો બહુ ખરાબ અને ખતરનાક છે. સાધુને પણ અહંકાર અને એકાંતથી દૂર રહેવાનું કહ્યું છે. નીતિશાસ્ત્ર તો યૌવન પામેલ કન્યાને બાપ અને ભાઈથી પણ સાવધ રહેવા કહે છે. છોકરા માટે મા અને બહેનથી સાવધ રહેવા કહે છે. મર્યાદા તૂટે એટલે પતન થાય. આનું મુખ્ય નિમિત્ત ટીવી છે. જી શાંતિલાલજી, આપે ખૂબ જ સાચી દિશામાં સૌનું ધ્યાન દોર્યું છે. ટેકનોલોજી અને ઇન્ટરનેટના આ સમયમાં સ્ક્રીન ઉપર જે જોવું હોય એ જોવા મળી જાય છે, ત્યારે સ્વયં શિસ્તનું મહત્વ અને એની જરૂરિયાત ઘણી ઘણી વધી ગઈ છે.
4: અને શાંતિલાલભાઈ, આપે ફરમાઈશ કરી છે કે કરિયાવર ફિલ્મનું ગીત આપને સાંભળવું છે, તો ચાલો પૂરી કરી દઈએ આપની આ ફરમાઈશ. સૌ સાથે મળીને સાંભળીએ કરિયાવર ફિલ્મનું આ ગીત ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપૂરના યુગલ સ્વરમાં.

તો શ્રોતા મિત્રો, હવે હું શરૂઆત કરું છું એક નહીં બે નહીં પણ આ ત્રણ પત્રોથી. ઉત્તર સંડા તાલુકા નડિયાદ જિલ્લા ખેડાથી આપણા શાયર મિત્ર રમેશભાઈ એલ ભાટિયાના આ ત્રણ પત્રો છે. આ વખતે તો ત્રણે ત્રણ પત્રો અલગ અલગ અંદાજમાં છે. એક પત્રમાં એમના શાયરાના અંદાજમાં લખ્યું છે, મેરે જીવન મેં ના કાંટો કી તલાશ હૈ ના ખુશીઓ કે આજ તક ફૂલ હૈ હમારી યાદો કે તાજમહેલ મેં આકાશવાણી કે મનોરંજન કી મહેક હૈ સહિયર કે એક એક રંગ મેં મનોરંજન કી મીઠી શહેનાઈ બજ રહી હૈ. આહાહા રમેશભાઈ, આપકી શાયરીઓ કી શહેનાઈ ભી તો સહિયર મેં ગુંજ રહી હૈ ના, ઇસી સે તો મનોરંજન ભી ઓર શાનદાર હો જાતા હૈ. હવે વાંચું છું આપનો બીજો પત્ર, જેમાં આપના તરફથી જે ક્યારેક ક્યારેક જ અમને મળે છે તેવા કાર્યક્રમ વિશેના આપનો મહામુલા અભિપ્રાય છે. જણાવ્યું છે કે 15 જૂન સોમવારના રોજ યોગ

0: વિશેની માહિતી આપી તે ખરેખર ખૂબ સારી હતી. હું છેલ્લા 50 વર્ષથી નિયમિત રૂપે યોગ અને સાદી કસરતો કરતો આવ્યો છું. આજે મને 78 વર્ષ થયા છે અને હું યુવાનો જેવી સ્ફૂર્તિથી કામ કરું છું. કોઈ જ બીમારી નથી અને ઝડપથી દાદરો ચડી શકું છું. કામ કામ કામ કામ કરતા રહેવું એ જ મારો જીવન મંત્ર છે. આજે પણ નવરો બેસી રહેતો જ નથી, શરીર ઉપર કરચલી નથી અને ચશ્મા પણ નથી. વાહ રમેશભાઈ વાહ, આ તો આજે આપે આપની ઉંમર વિશે જાણ કરી. હા, બાકી આપની શાયરી હતી તો અમને એવું જ લાગતું હતું કે આપ કોઈ જુવાન જોધ શ્રોતા મિત્ર છો. આપ તો 28ના નહીં 78ના નીકળ્યા. બોલો, પણ બેશક આપ યુવાનો સમી ઉર્જા ધરાવતા જ હશો, અમને વિશ્વાસ છે. હવે વાંચું છું આપનો આ ત્રીજો પત્ર. આમાં આપે ફરિયાદ કરી છે રમેશભાઈ. લખ્યું છે કે મારા પત્રો વંચાય છે પણ મારી ફરમાઈશ પૂરી થતી નથી. જેમ કે 22 એપ્રિલ, 25 માર્ચ, 18 માર્ચ, 25 ફેબ્રુઆરીની ફરમાઈશ હજુ વગાડવામાં આવી નથી. ઓહો હો, રમેશભાઈ આપે તો યાદી બનાવીને રાખી છે યાદથી. હા, અમે બધી ફરમાઈશ પૂરી કરી શકતા નથી પણ ઘણી ખરી ફરમાઈશ પૂરી કરીએ છીએ સર્વે શ્રોતા મિત્રોની, આપ સમજી જ શકો છો. પણ હા, આપની જેટલી પણ ફરમાઈશ અમે પૂરી કરીએ છીએ તેનો આપ આનંદ માણતા જ હશો તેની અમને ખાતરી છે. તો સૈયરના આ શાયર મિત્ર પછી હવે આ પત્ર છે જામનગરથી અમારા 84 વર્ષના નાના ભાઈ બાબુભાઈ દરજીનો. સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. લખે છે કે આકાશવાણી પરથી આવતો સૈયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને અમને ખૂબ પસંદ પડે છે. તારીખ 10 જૂન બુધવારના રોજ યોગની વાતો કરી, માનસિક સ્વાસ્થ્યની તથા આસનની વાતો કરી એ ગમી. આ સાથે જ પત્રોના જવાબ, ઇમેલ્સના જવાબ અને ગીત સાંભળીને તો ભાઈ વાહ, મજા જ આવી ગઈ. તારીખ 15 જૂનના વડીલોની વધતી તકલીફો માટે યોગની વાતો કરી, રેખા વ્યાસની મુલાકાતમાં આધુનિકીકરણની વાતો કરી, સસલા અને કાચબાની ગધેડાની વાતો કરી એ જાણવાલાયક હતી. જી બાબુભાઈ, યોગ વિશે, માનસિક સ્વાસ્થ્ય વિશે, હેલ્ધી એજિંગ વિશે કાર્યક્રમમાં જે વાતો થઈ એ આપને ગમી એ જાણીને સારું લાગ્યું અને આશા રાખીએ કે યોગ વિશેની આ માહિતી, આ સમજણ અને દૈનિક જીવનમાં એનો સમાવેશ આપના જીવનને વધુ સારું બનાવે.
1: અલ્પા, હવે બાબુભાઈનો બીજો પણ એક પત્ર છે. આ પત્રની શરૂઆત પણ એમના નિયમાનુસાર ટચુકડા સુવિચારથી કરી છે એમણે. રામ નામ કી લૂટ હૈ, લૂટ સકે તો લૂટ લે, અંતકાલ પછતાઓગે જબ પ્રાણ જાયેંગે છૂટ. જી બાબુભાઈ, આ પંક્તિ સંત કબીરદાસજીની છે અને ખૂબ જ પ્રચલિત પંક્તિઓ છે. આગળ આપે લખ્યું છે કે 17 એપ્રિલના રોજ શરીરના બદલાવની વાત કરી, પોષણ વિશે વાત કરી, તેમાંથી ઘણું જાણવા મળ્યું. મેનોપોઝ વિશે વાત કરી તે સુપરહિટ રહી. પત્રના જવાબો આપ્યા તે બદલ મારા બંને મોટા બહેનોનો આભાર. સહિયર કાર્યક્રમ રજૂ કરતા શ્રીમાનને પણ ખૂબ અભિનંદન. અમારા નાના ભાઈ બાબુભાઈ, આપનો આટલા સુંદર પત્ર બદલ ખૂબ ખૂબ આભાર.
0: તો હવે પછીનો આ પત્ર છે જિલ્લા ભાવનગર, તાલુકા તળાજા, ગામ બપાડાથી નિયમિત શ્રોતા પોપટભાઈ રાવણનો. સાથે છે પિનશુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન અને સમગ્ર મકવાણા પરિવાર. જણાવે છે કે આકાશવાણીના 90 વર્ષ પૂરા થયા. પહેલા નામ હતું ઓલ ઇન્ડિયા રેડિયો, અત્યારે 591 ચેનલ્સ છે. આપણી સંસ્કૃતિને જાળવી રાખવાનો શ્રેય આકાશવાણીને જાય છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ ગુજરાતનું હૃદય અને હૈયું ગણાય, પણ એને હજી ઉપર લઈ જવાની જરૂર છે. સૈયર કાર્યક્રમમાં નવનવા મિત્રો પત્રો લખે છે, ઇમેલ્સ કરે છે એ જાણીને ખુશી થાય છે. પણ એ પછી એમણે પોતાની એક ફરિયાદ કરી છે કે હમણાં અમારા પત્રનો જવાબ સાંભળવા નથી મળ્યો. અરે અરે અરે પોપટભાઈ, તમે આમ નારાજ થઈ જાઓ એ તો કેમ ચાલે. હા હા, ફરિયાદ કરવાનો હક તો આપને 100એ 100% છે. પણ જુઓ, આપનો પત્ર અમને મળ્યો અને તરત જ અમે કાર્યક્રમમાં એને સામેલ કરી લીધો છે. તો આશા છે કે હવે આપની આ ફરિયાદ દૂર થઈ ગઈ હશે.
1: હવે આ બે પત્રો અમદાવાદ વાસણાથી 87 વર્ષના વડીલ શ્રોતા મિત્ર બુદ્ધિધનભાઈ ત્રિવેદીના છે. શરૂઆતમાં કહે છે કે શું લખું, ગિરીશભાઈની કવિતા, વાહ સહિયર કાર્યક્રમ, વાહ વાહ. વળી તમે બંને સહિયરની બહેનોએ કવિ લેખક કેટલાને જન્માવ્યા. બધા કવિ બનશે, લેખક બનશે તો હાસ્યનું શું. પણ બધા પત્ર મિત્રો કચ્છી, પાટણની, સુરતની એવી અલગ અલગ ઘણી બધી બોલીમાં પત્રો લખે છે અને તમે બંને બહેનો એ જ લહેકાથી બોલો છો એ ખૂબ

0: સરાહનીય છે. ને શ્રોતા ભાઈઓ, માતાઓ, બહેનો અને આ દાદા તમારા વખાણ કરતા થાકતા નથી. અને હા, આકાશવાણી રેડિયોએ 90 વર્ષ પૂરા કર્યા તેમાં જેટલા પણ મુલાકાતીઓ આવ્યા તે 1936થી લઈને 2026 સુધીનો આખે આખો ઇતિહાસ નજર સામે ખડો કરી દીધો, મજા કરાવી દીધી. બુદ્ધિધન દાદા નમસ્કાર. આપણા જેવા વડીલો પાસેથી આવા અભિપ્રાય મળે ને એટલે અમે ધન્ય ધન્ય થઈ જઈએ અને કાર્યક્રમ સફળતાના શિખરે પહોંચ્યો ગણાય. અમે પાસ થઈ ગયા અને આપ આવી જ રીતે અભિપ્રાય મોકલાવતા રહેજો. તો બીજા પત્રમાં આપે લખ્યું છે કે વ્હાલી જોડકી બંને બહેનો અને તેમના માર્ગદર્શક માવાણી સાહેબ. શ્રોતા મિત્રો અને પત્ર મિત્રોની વાત જ શી કરવી, 84 વર્ષના નાના ભાઈ, ગઝલ પ્રેમી મિત્ર, ઢેર પાટણના તળપદા શબ્દોના શહેનશાહ મિત્ર, સહિયર સખીઓ, અમદાવાદના બહેન, ત્રીજા ધોરણમાં ભણતો બાળ શ્રોતા, ભાણિયા ભાણકીની આખી ટીમ સાથેનો પરિવાર, તો વળી ખત્રી પરિવાર, બધા તમને સાંભળે છે ને આવા તો કેટલાય પરિવારોને તમે ભેગા કર્યા છે. તમે તમામ લોકોને લગતી અને આખા દિવસને લગતી વાતો અચૂક કરો છો અને તમે પ્રેમાલાપ દ્વારા તમામને ખુશ કરો છો. જી બુદ્ધિધન દાદા, અમે ઈશ્વર દ્વારા આવા સત્કર્મ માટે નિમિત્ત બન્યા છે એ વાતની અમને ખુશી છે. કરનાર સૌ એ છે. પણ હા, આપે એ વાત બહુ સરસ કરી કે જો અમારા થકી પરિવાર સાથે મળીને કાર્યક્રમ સાંભળવાના બહાને એકબીજા સાથે થોડો સમય વિતાવે છે ને અને વાતો કરે છે ને, તો અમે એનાથી ખૂબ ખુશ છીએ.
1: વાહ બુદ્ધિધન દાદા, આટલા સરસ પત્રો થકી અમારા ચહેરા પર પણ તમે સરસ મજાનું સ્માઇલ લાવી દીધું. થેન્ક યુ સો મચ. તો આ સરસ મજાના પત્રો બાદ હવે આગળ વધીએ ઈમેલ્સ તરફ. અને સૌથી પહેલો ઈમેલ મને દેખાઈ રહ્યો છે ગામ પડધરી જિલ્લા રાજકોટથી રૂપેશકુમાર એ ચુડાસમાનો. સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, ભાણેજ દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સભ્યો. અને 26 જૂને લખેલા એમના ઈમેલમાં એમણે એમના સાથી મિત્ર તરીકે રણુજાના કરસનદાસ બાપુનું નામ પણ લખ્યું છે. પરંતુ આપણે જાણીએ છીએ કે ખૂબ દુઃખની વાત છે કે હવે કરસનદાસ બાપુ આપણી વચ્ચે નથી. ઈમેલ વાંચું છું. લખ્યું છે કે તારીખ 25 મેના સુરત શહેર વિશેની ખૂબ સરસ માહિતી આપી અને મહેશભાઈ શાહની મુલાકાત ગમી. તેઓએ પોતાની આકાશવાણી અમદાવાદની જૂની યાદો તાજી કરી તે ગમી. તારીખ 29 મેના રોજ વિશેષ કાર્યક્રમ અંતર્ગત નાટક વાત જાણે એમ છે ખૂબ પસંદ પડ્યું. 1 જૂનના કાર્યક્રમની શરૂઆત વરસાદી વાતોથી થઈ તે ખૂબ ગમી. અને રવિન્દ્રભાઈ પરમારની મુલાકાત દ્વારા ખૂબ સરસ માહિતી મળી. ગીત પણ ગમ્યું. તારીખ 3 જૂનના રોજ મિત્રોના સંદેશાઓના ખૂબ સરસ ઉત્તર આપ્યા અને મૌલિનભાઈની મુલાકાત માહિતીસભર રહી. તારીખ 10 જૂને મિત્રોના પત્રો અને ઇમેલ્સના ઉત્તરો ખૂબ જ સરસ રીતે બંને બહેનોએ ખૂબ પ્રેમપૂર્વક આપ્યા અને અમારા ઇમેલનો ઉત્તર અને પસંદગીનું ગીત પણ ગમ્યું. અમિતભાઈએ પોતાના ઇમેલમાં મને તથા બધા મિત્રોને યાદ કર્યા, ખૂબ ખૂબ આભાર. રૂપેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમોને યાદ રાખીને એની સમીક્ષા આપ અમને પાઠવી રહ્યા છો સરસ મજાના સુવિચારની સાથે, અને એ રીતે વધુ સારા કાર્યક્રમો બનાવવાની ઉર્જા આપ આપી રહ્યા છો. ઈમેલ કરવા બદલ આભાર.
0: તો હવે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી કાર્યક્રમના બાગબાન સમા શ્રોતા મિત્ર વાંજા દરજી કિરીટભાઈ સોલંકીના 2 ઈમેલ્સ છે. સાથે છે એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. પ્રથમ ઇમેલમાં લખે છે કે 22 જૂનના કાર્યક્રમમાં ખૂબ જ લોકપ્રિય ચરિત્ર અભિનેતા અમરીશ પુરી વિશે ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી. જો કે દરરોજ કોઈ ને કોઈ ફિલ્મી કલાકારોના જન્મદિવસ કે પુણ્યતિથિ હોય જ છે, તો દરેક કાર્યક્રમમાં આ ફિલ્મી તારલાઓ વિશે જો થોડી માહિતી આપવામાં આવે તો કાર્યક્રમ કેસર કેરી જેવો સ્વાદિષ્ટ બની જાય. અને વિધવા મહિલાઓને સરકારશ્રી તરફથી મળતી સહાય વિશે જે વાત કરવામાં આવી, જે જાણકારી આપવામાં આવી, તે માટે રાજેશભાઈ સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન. તો તારીખ 26 જૂનના રોજ ડેન્ટિસ્ટ ભાવિકાબેન શાહની મુલાકાતમાં દાંતના રોગો વિશે આજની લેટેસ્ટ પદ્ધતિ વિશે ખૂબ જ સરસ જાણકારી આપવામાં આવી, તો તેણી પણ અભિનંદનના હકદાર છે. અને હાલમાં વરસાદની કાગડોળે વાટ જોઈ રહ્યા છીએ. જ્યારે વરસાદ આવશે ત્યારે મરચાને આદેશ આપવાનો છે કે બેસનની ચાદરમાં લપેટાઈને ઉકળતા તેલમાં ડૂબકી લગાવે. કિરીટભાઈ, અને સાથે સાથે તિખાશના કપડાં પહેરીને એક મગમગથી સોડમ પણ ફેલાવે અને આસપડોશના કેટલાય લોકોના મન

0: આવે એ પણ ખરું ને?
1: આ ભજીયા તો આવશે ત્યારે આવશે, પણ અત્યારે સાંભળીને મોઢામાં પાણી તો આવી જ ગયું છે.
0: બિલકુલ કિરીટભાઈ, વરસાદની આપે ખૂબ રાહ જોઈ, તે વરસાદ હવે આપને ત્યાં જૂનાગઢમાં પણ પધાર્યો ખરો ને? અને કીર્તિબેને વરસતા વરસાદમાં આપને ગરમા ગરમ ભજીયાનો નાસ્તો કરાવ્યો જ હશે એનો અમને વિશ્વાસ છે. બસ આપ આમ જ ખાતા પીતા, હસતા રમતા અને સ્વસ્થ રહો તેવી અમારી શુભેચ્છા. હવે વાંચું છું આપનો બીજો ઈમેલ. લખ્યું છે કે સહિયર કાર્યક્રમ અમારો ફેવરિટ કાર્યક્રમ છે. 29 જુલાઈના રોજ જ્ઞાતિ જાતિના ભેદભાવ ઉપર પ્રકાશ પાડતું નાટક કેક્ટસ ખરેખર ખૂબ જ સમજવા લાયક. તમામ પાત્રો અને કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન. લેખિકા ભાનુમતીબેન જાનીને આવું સરસ નાટક લખવા માટે 100માંથી 100. તો 1 જુલાઈનો કાર્યક્રમ ઈમેલ અને પત્રો આધારિત હોય એ માટેની પ્રશંસા કરવા માટે અમારા શબ્દકોશમાં શબ્દોનો દુષ્કાળ પડેલો હોય છે. અને સાથે સાથે ધર્મેન્દ્રસિંહ રાઠોડની આકાશવાણીના 90 વર્ષને અનુલક્ષીને એમના મંતવ્યો આશરે 7 મિનિટ સુધી આપ્યા એ માટે ધર્મેન્દ્રસિંહને પણ પ્રસારણની પાંખે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તો 3 જુલાઈના કાર્યક્રમમાં ગુજરાતમાં આવેલા અનેક જગ્યાઓના વન અને ગીરના જંગલો વિશે ખૂબ જ સરસ માહિતી રજૂ કરવામાં આવી. સાથે સાથે ડોક્ટર તપન શાહ સાથેની વાતચીતમાંથી પણ ખૂબ જ સરસ માહિતીનો રસથાળ પીરસવામાં આવ્યો. સરવાળે સમગ્ર કાર્યક્રમ મીઠી મધુર અંગુર રબડી જેવો લાગ્યો. કિરીટભાઈ, આ બધા જ કાર્યક્રમો આપને ગમ્યા તેની ખૂબ જ ખુશી છે અમને. આપ આમ જ આપના અભિપ્રાયો આપતા રહેજો.
1: 12:30 ના સમયે બધાના મોઢામાં પાણી લાવી દેતા આ ઈમેલ બાદ હવે આ બંને ઈમેલ છે ગામ જાડિયા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ ચૌહાણના. એમની સાથે છે લખમણભાઈ, ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન તથા ચૌહાણ પરિવાર. જણાવે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ લાજવાબ આવે છે. બુધવાર, શુક્રવાર અને સોમવારે પ્રસારિત થતો સહિયર કાર્યક્રમ ખૂબ જ સરસ હોય છે. તારીખ 26 જૂનના રોજ કાર્યક્રમમાં જે દાંત વિશેની માહિતી આપવામાં આવી તે ખૂબ ગમી. બુધવારે પત્રો અને ઇમેલ સાંભળવાની મજા આવી. તો એમના બીજા ઇમેલમાં તેઓ લખે છે કે બંને બહેનોનો ખૂબ ખૂબ આભાર આટલા સરસ કાર્યક્રમ પીરસવા બદલ. તારીખ 3 જુલાઈનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. શરૂઆતમાં જે ગીત આપ્યું તે સાંભળવાની મજા આવી. વન મહોત્સવ સપ્તાહ વિશેની માહિતી ખૂબ સરસ હતી. અમારે પાલીતાણામાં પાવક વન ખૂબ સરસ છે. અને ત્યારબાદ તેમણે પિતા વિશેની ખૂબ સરસ માહિતી લખી છે. પિતાનો છાંયો જ્યાં સુધી માથા પર હોય છે ને સાહેબ, ત્યાં સુધી જીવનની મોટીથી મોટી મુશ્કેલી નાની લાગે છે. કારણ કે પિતા સાથે હોય તો એક વિશ્વાસ રહે છે, ગમે તેવું થાય પણ હવે ખોટું નહીં થાય. ગામઠી ભાષામાં કહીએ તો બાપ માથે હોય તો દીકરો રાજા થઈ ફરે. પિતા આખી જિંદગી સંતાન માટે ઢાલ બનીને ઉભા રહે છે, પોતે તડકો સહન કરે અને સંતાનોને છાંયો આપે. સાચું કહું ને સાહેબ, તો બાપનો છાંયો હોય ત્યાં સુધી એની કિંમત સમજાતી નથી, પણ જ્યારે એ છાંયો માથા પરથી હટી જાય ને ત્યારે સમજાય છે કે જીવનમાં સૌથી મોટી દોલત બીજી કંઈ નહીં પણ બાપની હાજરી હતી. આઈ લવ યુ પાપા. તમારો આત્મા જ્યાં હોય ત્યાં ભગવાન એને શાંતિ આપે. વાહ માધુભાઈ, ખૂબ જ સરસ વાત આપે કરી. પિતાની છત્રછાયામાં દીકરા દીકરી નિશ્ચિંત બનીને પોતાનું જીવન જીવતા હોય છે, પોતાનું જીવન માણતા હોય છે અને કોઈ ચિંતા વગર જીવનમાં પ્રગતિના પંથે આગળ પણ વધતા હોય છે. અને એનું કારણ એ છે કે એમના મનમાં વિશ્વાસ હોય છે કે મારા પિતાનો મજબૂત સાથ મારી સાથે હર હંમેશ છે. આગળ તેઓ જણાવે છે કે કરસનદાસ બાપુના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ. જી માધુભાઈ, કરસનદાસ બાપુ જેવા સંતને ગુમાવવાનું દુઃખ તમને, અમને અને એમના ભક્ત સમુદાયને, આપણને સૌને છે. ઈશ્વર એમને પોતાના શરણમાં રાખે એ જ પ્રાર્થના.
0: શ્રોતા મિત્રો, કરસનદાસ બાપુને યાદ સાથે હવે કાર્યક્રમમાં આગળ વધીએ. અને હવે મારી પાસે આ 2 ઇમેલ્સ છે આપણા ગઝલ પ્રેમી શ્રોતા મિત્ર પરમાર અમિતભાઈ કમલેશભાઈના, ગામ સરસિયા તાલુકા ધારી જિલ્લા અમરેલીથી. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત. તો વળી સાથે સાથે ક્ષેયા, મિત, ઉર્વિશ,

0: રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા, ભાણિયા, ભાણકીની આખી ટીમ છે. નવા પધારેલા મહેમાન ભત્રીજી રીવાબેન લખે છે કે ત્રણે ત્રણ દિવસના કાર્યક્રમ સરસ હતા. 22 જૂન સોમવારે કાર્યક્રમ ખૂબ ગમ્યો, ગુજરાતી ગીત સરસ હતું. 24 જૂન બુધવારના કાર્યક્રમમાં ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સરસ હતો તથા મારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર. તો 26 જૂન શુક્રવારે દાંતના રોગો વિશે માહિતી સરસ હતી. તો શ્રોતા મિત્રો, બીજા ઇમેલમાં એમણે જણાવ્યું છે કે 29 જૂન સોમવારનો કાર્યક્રમ સરસ હતો, નાટક ખૂબ સારું લાગ્યું. 1 જુલાઈ બુધવારના રોજ ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સારો હતો. અમારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર તથા જામનગરના શ્રોતા મિત્ર ધર્મેન્દ્રસિંહ રાઠોડનો વાર્તાલાપ ખૂબ ગમ્યો. તો 3 જુલાઈના રોજ નટવરલાલ ફિલ્મનું ગીત સરસ હતું તથા જંગલ વિશે જે માહિતી આપી તે ખૂબ સારી હતી. તો ડોક્ટર તપન શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત ખૂબ સારી લાગી, જેમાં એપેન્ડિસાઇટિસ વિશે માહિતી આપી હતી તથા રૂપેશભાઈ ચુડાસમા અને રમેશભાઈ ભાટિયાની પસંદગીના ગીત ખૂબ સરસ હતા. અમિતભાઈ, સમય ન હોવા છતાં આપ નિયમિત રૂપે અભિપ્રાય અમારા સુધી પહોંચાડો છો ઇમેલ દ્વારા, તે ખૂબ સરાહનીય છે. કાર્યક્રમનું આપના માટે આપના જીવનમાં કેટલું મહત્વનું સ્થાન છે તે અમે આના ઉપરથી જાણી શકીએ છીએ. આમ જ કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો હર હંમેશ.
1: તો મિત્રો, આ સાથે જ આજની પત્રો અને ઇમેલની સફરને અહીં જ અટકાવીએ, કારણ કે સ્ટુડિયોની ઘડિયાળ બતાવી રહી છે સમય આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
2: આવજો, ફરી મળીશું.
1: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.
0: પ્રસ્તુત કરતા હતા હિતે

ગેમેલન સમૂહ અને શાસ્ત્રીય યોગ્ય કરતા નૃત્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળ બ્રહ્માનંદ મંદિરની મુલાકાત દરમિયાન સ્વાગત કરાયું. પ્રધાનમંત્રી તેમના પ્રવાસના બીજા તબક્કામાં આજે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન પહોંચશે. જમ્મુ અને કાશ્મીરના શોપિયાના ચાનાપોરામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી ઠાર. હોર્મુઝ સામુદ્ર દુનીમાં ઈરાને કરેલા વ્યાપારી જહાજો પરના હુમલાના જવાબમાં અમેરિકાએ 80થી વધુ ઈરાની લક્ષ્યોને નિશાન બનાવ્યા. ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી તણાવ વધતા બજારમાં કડાકો. અને ફૂટબોલમાં સ્વિટ્ઝરલેન્ડે પેનલ્ટી શૂટઆઉટમાં કોલંબિયાને હરાવી ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે યોગ્યકાર્તામાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ બ્રહ્માનંદ મંદિરમાં દર્શન કર્યા. ગેમેલન સમૂહ અને પરંપરાગત સંગીતના સાધનો, શાસ્ત્રીય યોગ્યકાર્તા નૃત્યની મધુર ધૂન સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી મોદીએ મુખ્ય શિવ મંદિરમાં

0: पूजा अर्चना करी अने भारत इंडोनेशिया सहयोग हेठळ चाली रहेला संरक्षण कार्यनी समीक्षा करी हती। तेमणे कह्युं कि मंदिरना संरक्षणमां भारतनी भागीदारी बंने देशोनी सहियारी सांस्कृतिक वारसो दर्शावे छे।
1: यहाँ के जीवन में, यहाँ की बातों में, यहाँ की हवा में एक संस्कृति की खुशबू है, वो खुशबू जो हम भारत की धरती पर पल पल अनुभव करते हैं, ये खुशबू हमारी सांस्कृतिक विरासत भी अपने आप में अपनत्व से जोड़ती है।
0: યોગ્યકાર્તામાં પ્રંબાનંદ મંદિરમાં એક સભાને સંબોધતા પ્રધાનમંત્રી કહ્યું કે તેમને વિવિધ પવિત્ર સ્થળોએ વારંવાર ભગવાન શિવ સાથે જોડવાનું સૌભાગ્ય મળ્યું છે। તેમનો જન્મ વડનગરમાં થયો હતો, જે હાટકેશ્વર મહાદેવનું ઘર છે, અને ગુજરાતમાં સોમનાથ જ્યોતિર્લિંગ તેમના માટે વિશેષ મહત્વ ધરાવે છે અને તેના વિકાસની સીધી જવાબદારી તેમની છે। ભારત અને ઇન્ડોનેશિયાએ ઉચ્ચ શિક્ષણમાં સહયોગને વધુ ગાઢ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જાહેરાત કરી હતી કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લોર ઇન્ડોનેશિયામાં તેનું પ્રથમ વિદેશી કેમ્પસ સ્થાપિત કરશે। આ કેમ્પસ પૂર્વ જાવાના સિંગાસરી સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સ્થાપિત કરાશે અને તે આસિયાન ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને સેવા આપશે। ત્રણ દેશોના તેમના પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી મોદી આજે ત્રણ દિવસની મુલાકાતે મેલબર્ન પહોંચશે, જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે ભારત ઓસ્ટ્રેલિયા ત્રીજી વાર્ષિક સમિટમાં ભાગ લેશે। શ્રી મોદી ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં પણ ભાગ લેશે, જ્યાં તેઓ બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓને સંબોધિત કરશે। તેઓ ભારત ઓસ્ટ્રેલિયા સંબંધોના મજબૂત સ્તંભ તરીકે કામ કરતા ભારતીય ડાયસ્પોરાને પણ સંબોધિત કરશે। પ્રધાનમંત્રી મોદી અને તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનીઝ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચાઓ અનેક મુખ્ય ક્ષેત્રોમાં સહયોગને આગળ ધપાવશે। 24 જૂને આવેલા બે વિનાશક ભૂકંપ બાદ ઓપરેશન એમિસ્ટાર હેઠળ ભારતની માનવતાવાદી સહાયને સ્વીકારવા બદલ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વેનેઝુએલાનો આભાર માન્યો છે। એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જયસ્વાલે કહ્યું કે રાહત મિશન બંને દેશો વચ્ચેની સ્થાયી મિત્રતાને મજબૂત કરે છે। વ્યાપક વિનાશ સમયે ભારતે વેનેઝુએલાને ત્વરિત સહાય પહોંચાડવા ઓપરેશન એમિસ્ટાર શરૂ કર્યું હતું। જમ્મુ અને કાશ્મીરના શોપિયાના ચાનાપોરા વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે। આ સેના અને સીઆરપીએફ વચ્ચેનું સંયુક્ત ઓપરેશન હતું। આકાશવાણી સાથે વાત કરતા પોલીસ મહાનિરીક્ષક વીકે બિરદીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી હથિયારો અને દારૂગોળા સાથે એક મૃતદેહ મળી આવ્યો છે અને તેની ઓળખ કરવામાં આવી રહી છે। જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે આજે અમરનાથ યાત્રા 2026 માટે એક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે। અમારા જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ સર્વોચ્ચ અદાલતના નિર્દેશ અનુસાર દૈનિક યાત્રાળુ મર્યાદા અમલમાં છે। શ્રદ્ધાળુઓને અગાઉથી નોંધણી પૂર્ણ કરવાની અને તેમના પરમિટમાં જણાવાયેલી તારીખે મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે। વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે તાત્કાલિક અથવા સ્થળ પર નોંધણી ફક્ત મર્યાદિત સંખ્યામાં લોકો માટે જ ઉપલબ્ધ છે। નોંધાયેલા યાત્રાળુઓને તેમની નિર્ધારિત તારીખ પહેલા મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને વહેલા પહોંચનારાઓને પવિત્ર ગુફા મંદિરમાં જવાની મંજૂરી આપવામાં આવશે નહીં। તિરુવનંતપુરમમાં રાજ્ય સરકારે કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારોને 5 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે। મુખ્યમંત્રી વી ડી સતીશને કહ્યું કે વાયનાડ ટનલનું કામ સંપૂર્ણ તપાસ પછી જ ફરી શરૂ થશે। બે એનડીઆરએફ ટીમો હજુ પણ દુર્ઘટના સ્થળે છે। મુખ્યમંત્રીએ કહ્યું કે 5 લોકો હજુ પણ ગુમ છે અને શોધ કામગીરી ચાલુ છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonet.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ _abed ને ફોલો કરશો। આસિયાન ભારત વેપાર કરારની સમીક્ષાને આગળ વધારવા માટે ભારત નવી દિલ્હીમાં 13મી આસિયાન ભારત વેપાર ગુડ્સ કરાર EITIG સંયુક્ત સમિતિની બેઠકનું આયોજન કરી રહ્યું છે। સંયુક્ત સમિતિની બેઠક અને તેની સંબંધિત બેઠકો આ મહિનાની 10મી તારીખ સુધી હાઇબ્રિડ ફોર્મેટમાં યોજાઈ રહી છે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે સંયુક્ત સમિતિએ પેટા સમિતિઓને તેમના સંબંધિત કાર્યક્ષેત્રોમાં વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તેમને EITIG સમીક્ષા હેઠળ બાકી રહેલા વિષયોને ઝડપી બનાવવા વિનંતી કરી હતી। પેટા સમિતિઓને સમયમર્યાદા ડિલિવરેબલ્સ સોંપવામાં આવ્યા હતા અને સમંત સમયમર્યાદામાં મૂર્ત પરિણામો પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। હોર્મુઝ સામુદ્ર ધુનીમાં ઇરાન દ્વારા તાજેતરમાં વ્યાપારી જહાજ ઉપર કરવામાં આવેલા હુમલાના જવાબમાં અમેરિકાએ 80થી વધુ ઇરાની લક્ષ્યો પર હવાઈ હુમલા શરૂ કર્યા। અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે આ હુમલાઓમાં ઇરાની હવાઈ

0: સંરક્ષણ પ્રણાલીઓ, નિયંત્રણ કેન્દ્રો, એન્ટીશીપ મિસાઇલ સિસ્ટમો અને તેની આસપાસના 60થી વધુ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: अमरीका के एक अधिकारी ने बताया कि अमरीका की सेना ईरान की वायु रक्षा प्रणालियों, तटीय निगरानी प्रणालियों, मिसाइलों और ड्रोन प्रक्षेपण स्थलों को भी निशाना बना रही है. ईरान में बंदरगाह सुविधाओं को भी निशाना बनाया जा रहा है. ईरान के उपविदेश मंत्री काजिम गरीब आबादी ने कहा कि अमरीका के ये ताजा हमले समझौते का उल्लंघन है. अमरीका ने शत्रुता समाप्त करने के लिए हुए अंतरिम समझौते के तहत ईरानी तेल की बिक्री को अधिकृत करने वाला लाइसेंस भी रद्द कर दिया है. एक अमरीकी अधिकारी ने कहा कि लाइसेंस इसलिए रद्द किया गया क्योंकि हॉर्मुज में ईरान की कार्यवाही अस्वीकार थी. ईरान के विदेश मंत्रालय ने लाइसेंस रद्द करने के अमेरिका के कदम की निंदा करते हुए कहा कि यह अंतरिम समझौते का उल्लंघन है. समाचार कक्ष से कृष्णकांत.
0: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા હુમલાને કારણે વૈશ્વિક શેરબજારોની સાથે સાથે ભારતીય શેર માર્કેટમાં કડાકો જોવા મળ્યો હતો. બપોરના સત્ર દરમિયાન નાણાકીય સંસ્થાઓ અને બેન્કિંગ ક્ષેત્રના શેરોમાં ભારે વેચવાલી નીકળતા સેન્સેક્સમાં 600 કરતાં વધુ, જ્યારે નિફ્ટીમાં 200 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. કાપડ મંત્રાલયે રાષ્ટ્રીય નવીનતા પડકાર હેન્ડલૂમ હેકાથોન 2026 શરૂ કર્યો છે, જેનો ઉદ્દેશ્ય ભારતના હાથશાળ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ટેકનોલોજી, ડિઝાઇન, ઉદ્યોગ સાહસિકતા અને ટકાઉ ઉકેલોનો ઉપયોગ કરવાનો છે. આ પહેલ રાષ્ટ્રીય હાથશાળ દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ મહિનાની 20 તારીખ સુધી ઓનલાઇન નોંધણી થઈ શકે છે. હેકાથોનનો ગ્રાન્ડ ફિનાલે 1 ઓગસ્ટના રોજ ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર આઈઆઈટી દિલ્હી ખાતે યોજાશે, જ્યાં પસંદ કરાયેલી ટીમો જ્યુરી સમક્ષ તેમના ઉકેલો રજૂ કરશે. આ પહેલ પર બોલતા કાપડ મંત્રાલયના વિકાસ કમિશનર ડોક્ટર એમ બિનાએ જણાવ્યું કે હેન્ડલૂમ હેકાથોન 2026 દેશના યુવાનોની સર્જનાત્મકતાને હાથશાળ ક્ષેત્રના સમૃદ્ધ વારસા સાથે સંકળાવવાનો પ્રયાસ છે. ભારતથી હજારો કિલોમીટર દૂર ન્યુઝીલેન્ડમાં સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ સતત વધી રહ્યો છે. ઓકલેન્ડમાં ધ થર્ડ આઈ સ્ટોર છેલ્લા 26 વર્ષથી ભારતીય આધ્યાત્મિકતા, યોગ, રંગબેરંગી પરંપરાગત પોશાક અને સાંસ્કૃતિક કલાકૃતિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ સ્ટોરના સંચાલક કિમ હોલુએડાએ આકાશવાણી સાથે વાત કરતા કહ્યું કે ન્યુઝીલેન્ડના લોકોમાં ભારતીય સંસ્કૃતિ, યોગ અને હિન્દુ દેવી દેવતાઓ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. તેણે કહ્યું કે ઘણા સ્થાનિક મુલાકાતીઓ ભારતની આધ્યાત્મિક પરંપરાઓનું અન્વેષણ કરવા માટે સ્ટોર પર આવે છે અને ઘણીવાર પરિવાર અને મિત્રો સાથે પાછા ફરે છે, જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસામાં તેમને ઊંડી રૂચિ દર્શાવે છે. આ સ્ટોર એક અનોખું સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું છે, જે દર્શાવે છે કે ભારતની કાલાતીત પરંપરાઓ સરહદોને પાર બહારના લોકોને પણ સાંકળી રહી છે. ફૂટબોલમાં સ્વિટ્ઝરલેન્ડે વાનકુવરમાં પેનલ્ટી શૂટઆઉટમાં કોલંબિયાને હાર આપી હતી. કોલંબિયા સામે સ્વિટ્ઝરલેન્ડનો 4-3થી વિજય થયો હતો. સ્વિટ્ઝરલેન્ડે 1954 પછી પહેલીવાર ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગેમેલન સમૂહ અને શાસ્ત્રીય યોગ્યકાર્તા નૃત્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળ બ્રહ્માનંદ મંદિરની મુલાકાત દરમિયાન સ્વાગત કરાયું. પ્રધાનમંત્રી તેમના પ્રવાસના બીજા તબક્કામાં આજે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન પહોંચશે. જમ્મુ અને કાશ્મીરના શોપિયાના ચનાપોરામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી ઠાર. હોર્મુઝ સામુદ્રધુનીમાં ઈરાને કરેલા વ્યાપારી જહાજો પરના હુમલાના જવાબમાં અમેરિકાએ 80થી વધુ ઈરાની લક્ષ્યોને નિશાન બનાવ્યા. ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી તણાવ વધતા શેરબજારમાં કડાકો અને ફૂટબોલમાં સ્વિટ્ઝરલેન્ડે પેનલ્ટી શૂટ આઉટમાં કોલંબિયાને હરાવી ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલી કામગીરી, રાહત બચાવ સ્થળાંતર અને વાવેતરની સ્થિતિ તથા આગામી સમયમાં હવામાન વિભાગની આગાહી તેમજ સરકારના આગામી આયોજન અને નીતિગત વિષય અંગે ચર્ચા કરવામાં આવી. તો વીજપોલની નવી નીતિ અંગે પણ મંત્રીમંડળના સભ્યોને અવગત કરાયા હતા. રાજ્યના માછીમારોને યાંત્રિક હોડીમાં ઉપયોગમાં લેવાતા ડીઝલ પર મૂલ્યવર્ધિત કર વેટ રાહત આપવાની યોજનામાં વધારો કરાયો. પાત્રતા ધરાવતી હોડીને પ્રતિ લીટર મહત્તમ 15 રૂપિયા સુધીની વેટ રાહત મળશે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, હોડીની 20 મીટરની લંબાઈની મર્યાદા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યની 18,000થી વધુ યાંત્રિક હોડીઓને આર્થિક લાભ થશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSIને નિમણૂક પત્ર એનાયત કરાયા. આ પ્રસંગે શ્રી પટેલે નવનિયુક્ત કર્મચારીઓને પોલીસ પરનો વિશ્વાસ જાળવી રાખવા સાથે કામ કરવા અનુરોધ કર્યો હતો.
1: તમારી બીક હજુ પણ સમાજ જીવનમાં તમારા માટે લાગણી, ગૌરવ અને તમારા માટે તમે કે ભાઈ હજુ પોલીસ સાઈન ઉભી રહે એટલે કેટલાનાય ટેમ્પરામેન્ટ ડાઉન આવી જાય, ગરમ લાય જેવા થયા હોય તો પણ. એ બે બાજુ છે કે ભાઈ એક બાજુ બીક પણ હોઈ શકે અને બીજી બાજુ એમ કે ભાઈ હવે જે થશે એ ન્યાયિક થશે. આ બંને બાજુ છે પણ આપણે એનો સદુપયોગ કરવો જ રહ્યો કે ભાઈ સમાજ જીવન

0: જીવનમાં તમારા માટેનું તમે જે દાયિત્વ નિભાવી રહ્યા છો અને એ દાયિત્વ હર પળ તમારી સામે, સમાજ જીવન સાથે તમે છોડી નથી શકવાના, સમાજ જીવન સાથે જોડાયેલા જ રહેવાના છે અને એ જ તમારી આગળ કામ કરવા માટે હંમેશા પ્રેરણા આપતું રહેવાનું.
1: આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આવનારા દિવસોમાં 13,500 જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. વર્ષ 2033 સુધીમાં રાજ્ય પોલીસમાં અન્ય 50,000થી વધુ ઉમેદવારોની ભરતી કરવાનું પણ આયોજન છે. શ્રી સંઘવીએ ગઈકાલે ગુજરાત વડી અદાલતે વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં આપેલા ઐતિહાસિક ચુકાદાનો ઉલ્લેખ કરતા અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદ નોંધાયો. ગત 24 કલાકમાં 28 જિલ્લાના 195 તાલુકામાં વરસાદ થતાં રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 24% જેટલો વરસાદ થયો છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 65.27% જેટલો જળસંગ્રહ થયો છે, તો 11 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. બીજી તરફ ચોમાસામાં 1 જૂનથી અત્યાર સુધીમાં વહીવટી તંત્ર દ્વારા 1578 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું, જ્યારે 174 જેટલા લોકોને બચાવાયા છે. આ ઉપરાંત માછીમારોને આગામી 11 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરમિયાન કોઈપણ કટોકટીને પહોંચી વળવા વિવિધ જિલ્લામાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફની 12 અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એસડીઆરએફની 27 ટુકડી તહેનાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરીને રાજ્યમાં ભારે વરસાદ, પાણી ભરાવાની પરિસ્થિતિ, રાહત અને બચાવ કામગીરી તથા લોકોની સલામતી સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરી. શ્રી શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યમાં વરસાદની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ રાહત અને સહાય પૂરી પાડવાની પણ તેમણે ખાતરી આપી હતી. રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે, તેમ છતાં વિવિધ જિલ્લાના કેટલાક વિસ્તારમાં જનજીવનને અસર થયાના અહેવાલ છે. બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 1.5 ઇંચ જેટલો વરસાદ વલસાડના નાના પોંઢા તાલુકામાં થયો છે. દરમિયાન સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે. સુરતમાં 18 ઇંચથી વધુ વરસાદ થતાં જનજીવન ખોરવાયું છે. કેટલાક વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણી ઉતર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા સફાઈ અને દવાના છંટકાવની કામગીરી હાથ ધરાઈ. બીજી તરફ ડિંડોલી વિસ્તારમાં ઘરોમાં પાણી હજી ઓસર્યા નથી, તેમજ વરસાદના કારણે ફસાયેલા 125થી વધુ લોકોને બચાવી તેમને સલામત સ્થળે ખસેડાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: બના

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. હવે થોડી જ વારમાં 5:30 સાંભળીએ આજનો પ્રાયોજિત કાર્યક્રમ NCERT. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા સાંભળીએ આ કેટલાક વિજ્ઞાપન.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા BE કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

0: पिशको उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ आज्ञा दीजिए।
1: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग
3: શ્રોતા મિત્રો, આ હતો આજનો પ્રાયોજિત કાર્યક્રમ NCERT. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

સમય અત્યારે સાંજના 6 થયા છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. મિત્રો, આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે આપની મિત્ર મનીષા ડામોર. આજના કાર્યક્રમની શરૂઆત કરીએ મોહમ્મદ રફીના સ્વરે ગવાયેલ રાજા ઔર રંક ફિલ્મના આ ગીતથી, જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારીલાલે. ગીતકાર છે આનંદ બક્ષી.

મોહમ્મદ રફીના સ્વરે ગવાયેલા ગીત હતું ફિલ્મ ચીને કી રાહનું. ગીતકાર હતા આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારીલાલ. કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે તકદીર ફિલ્મનું, મોહમ્મદ રફીના સ્વરે ગવાયેલ. ગીતકાર ફરી એકવાર આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારીલાલ.

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

હીર રાંઝા ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું લતા મંગેશકરના સ્વરે ગવાયેલ. ગીતકાર હતા કેફી આઝમી અને સંગીતકાર મદન મોહન. મિત્રો, સમય અત્યારે સાંજના 6:21 અને 34 સેકન્ડ થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, પ્રસારણ છે FM ગોધરાનું. કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે આશા ભોસલેના સ્વરે ગવાયેલ દો બદન ફિલ્મનું. ગીતના શબ્દો છે શકીલ બદાયુનીના, સંગીતકાર છે રવિ.

0: करे शोर। अरे बाबा शोर नहीं, शोर शोर शोर। हाँ जिया रे झूमे से जैसे बन माना छे मोर।
1: મિલન ફિલ્મનું આ ગીત છે લતા મંગેશકર અને મુકેશના સ્વરે ગવાયેલ. ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારીલાલ.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

જોની મેરા નામ ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું કિશોર કુમાર અને ઉષા ખન્નાના સ્વરે ગવાયેલ. કાર્યક્રમમાં હવે પછીનું ગીત ફિલ્મ મેરે હમદમ મેરે દોસ્તનું લતા મંગેશકરના સ્વરે ગવાયેલ. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારીલાલ.

આ ગીત આપે સાંભળ્યું મર્યાદા ફિલ્મનું, મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરે ગવાયેલ. સંગીતકાર હતા કલ્યાણજી આનંદજી અને ગીતકાર આનંદ બક્ષી. મિત્રો, સમય અત્યારે સાંજના 6:45 અને 7 સેકન્ડ્સ થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. કાર્યક્રમમાં ફરી એકવાર સાંભળીએ મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરે ગવાયેલ આયા સાવન ઝૂમકે ફિલ્મનું આ ગીત. સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારીલાલ.

કાર્યક્રમમાં હવે પછીનું ગીત સાંભળીએ ફિલ્મ રોટી કપડા ઓર મકાનનું. ગાયક કલાકાર છે લતા મંગેશકર, ગીતના શબ્દો છે વર્મા મલિકના.

મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ મજરૂહ સુલતાનપુરીની આ ગીત રચના આશા ભોસલેના સ્વરે ગવાયેલ, જેને સંગીત આપ્યું છે આર ડી બર્મને. ફિલ્મનું નામ છે સમાધિ.

શ્રોતા મિત્રો, આજના ગુલમહોર કાર્યક્રમની આ અંતિમ પ્રસ્તુતિ આપે સાંભળી કિશોર કુમારના સ્વરે ગવાયેલ અનુરોધ ફિલ્મનું ગીત. આ સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેજા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યના તમામ માછીમારોને યાંત્રિક હોડીના ડીઝલ પર પ્રતિ લીટર મહત્તમ 15 રૂપિયા સુધીની વેટ આપવા રાજ્ય સરકારનો નિર્ણય. વર્ષ 2023 સુધીમાં રાજ્ય પોલીસમાં 50,000 ભરતી કરાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત. રાજ્યમાં વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આજે 59 તાલુકામાં સાર્વત્રિક વરસાદ. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી. અને મોરબીમાં યોજાયેલી ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ, વડોદરા, સુરત અને જામનગરની ટીમનો સેમીફાઇનલમાં પ્રવેશ. સમાચાર વિગતવાર. રાજ્યના તમામ માછીમારોને યાંત્રિક હોડીમાં ઉપયોગમાં લેવાતા ડીઝલ પર પ્રતિ લીટર મહત્તમ 15 રૂપિયા સુધીના મૂલ્ય વર્ધિત કર વેટ રાહત અપાશે. આ સાથે હોડીની 20 મીટરની મર્યાદા નાબૂદ કરવામાં આવી છે. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, આ નિર્ણયથી રાજ્યની 18,000થી વધુ યાંત્રિક હોડીને લાભ થશે. તેમણે વેટ રાહત મેળવવા હોડીની રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર નોંધણી અને માછીમારોના પરવાના મેળવવાના બાકી હોય તો તે પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે.
1: 20 મીટર લંબાઈ ધરાવતી જે બોટો છે, એટલે કે 20 થી નીચે, એમને જ્યાં ડીઝલ સબસિડીનો લાભ મળતો હતો. હવે પછી આ નિર્ણય થઈ હતી 20 મીટરથી વધારે લંબાઈ ધરાવતી બોટોને પણ રાજ્યભરમાં બોટ ધારકોને, ફિશરમેનોને એમનો લાભ મળવાનો છે. ફિશિંગ બોટની નોંધણી એ રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર થયેલી હોવી જોઈએ અને બોટ પાસે માન્ય ફિશિંગ લાયસન્સ પણ હોવું જોઈએ. મારી વિનંતી છે કે હજી પણ જે લોકો પાસે નથી એ લોકો આ પ્રકારની નોંધણી કરાવીથી એમને પણ એનો લાભ રાજ્યની સરકાર આપવા માંગે છે.
0: આ ઉપરાંત મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારના રાહત અને બચાવ કાર્યની વિગત રજૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરત અને વલસાડની મુલાકાત લઈ વરસાદની સ્થિતિનો તાગ મેળવશે. આ ઉપરાંત શ્રી પટેલે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહન માટેના ચાર્જિંગ સ્ટેશન માટેની નીતિ બનાવવા મુખ્ય સચિવને સૂચના આપી હોવાનું શ્રી વાઘાણીએ ઉમેર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ષ 2023 સુધીમાં પોલીસ વિભાગમાં 50,000 ભરતી કરવાની જાહેરાત કરી. ગાંધીનગરમાં 449 નવનિયુક્ત બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરના નિમણૂકપત્ર એનાયત સમારોહને સંબોધતા શ્રી સંઘવીએ કહ્યું, ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે તમામ જિલ્લા પોલીસ વડામથકના મેદાન ખુલ્લા મુકાયા છે, જ્યાં ઉમેદવારો શારીરિક કસોટીની તૈયારી કરી શકશે.
2: છેલ્લા 5 વર્ષમાં 15,653 મહિલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. 2008થી હમણાં સુધી 1,00,000 જેટલા યુવાનોને પોલીસ વિભાગમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં 13,500 જેટલી જગ્યાઓ પર ભરતી ઓલરેડી ચાલુ છે. 2033 સુધી બીજા 50,000થી વધારે યુવાનો ગુજરાત પોલીસમાં ભરતી કરવાનું પ્લાનિંગ આપણે આગળ વધારી રહ્યા છે.
0: પોરબંદરમાં ભારતીય નૌકાદળનું ડ્રોન તૂટી પડ્યું હોવાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી મુજબ ધરમપુર ગામ નજીક નેસ વિસ્તારમાં ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી અને નિયંત્રણ ગુમાવતા અનમેન્ડ એરિયલ વ્હીકલ જમીન પર પટકાયું હતું. સુરક્ષા સંસ્થાઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી જરૂરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં જ નૌકાદળના અધિકારીઓ, પોલીસ અને અગ્નિશમન દળની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાસકાંઠામાં ડીસાના ડાવસ ગામમાં રાજ્યના પ્રથમ મહાવન કવચ પરિયોજનાનો પ્રારંભ કરાયો. બનાસ નદીના કિનારે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ પરિયોજનાનો શુભારંભ કરાવતા કહ્યું, પહેલા તબક્કામાં મિયાવાકી પદ્ધતિથી 25 પ્રજાતિના 10,000 છોડ સાથે કુલ 2,00,000થી વધુ છોડનું વાવેતર કરાશે. તેમણે મહાવન કવચ પર્યાવરણ સંરક્ષણ, જૈવ વિવિધતા સંશોધન અને ઇકો ટુરિઝમ માટે મહત્વનું કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. પોરબંદરના સુપ્રસિદ્ધ માધવરાયજી મંદિરના બીજા તબક્કાના વિકાસ કાર્યોનો પ્રારંભ કરાયો. તે અંતર્ગત મંદિરમાં દરિયા કિનારો સીધો જ જોઈ શકાય તેવી જગ્યા, ભોજન કરી શકાય અને વાહન પાર્ક કરી શકાય તેવી જગ્યા સહિતની સુવિધા કરાશે. આ ઉપરાંત માર્ગ પહોળા અને મંદિર સુધી એપ્રોચ રોડ એટલે કે મુખ્ય માર્ગને જોડતો માર્ગ તૈયાર કરાશે. રાજ્ય સરકાર દ્વારા અંદાજે 43 કરોડ 72 લાખ રૂપિયા

0: ના ખર્ચે આગામી બે વર્ષમાં આ કાર્ય પૂર્ણ કરાશે. ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂકમિણીજીના લગ્ન થયા હતા તેવું માધવપુરનું શ્રીકૃષ્ણ રૂકમણી યાત્રાધામ હવે વૈશ્વિક ફલક પર જગમતું થશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભાવનગર રેલવે મંડળ દ્વારા વેરાવળથી હરિદ્વાર એક મહિનાની સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ કરવામાં આવી. વેરાવળથી દર મંગળવારે બપોરે 4:05 આ ટ્રેન ઉપડશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. રાજ્યમાં વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરીને રાજ્યમાં ભારે વરસાદ, પાણી ભરાવાની પરિસ્થિતિ, રાહત અને બચાવ કામગીરી તથા લોકોની સલામતી સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરી. શ્રી શાહે કહ્યું, કેન્દ્ર સરકાર રાજ્યમાં વરસાદની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને સરકાર સાથે સતત સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ રાહત અને સહાય પૂરી પાડવાની પણ શ્રી શાહે ખાતરી આપી. રાજ્યમાં વરસાદનું જોર ઘટતા સાંજે 6 સુધીમાં 59 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીને પગલે વલસાડમાં તંત્ર સતર્ક થયું. વલસાડ જિલ્લામાં મધુબન બંધના 10 પૈકી 8 દરવાજા 4 મીટર સુધી ખોલીને 50,679 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું. ડાંગમાં અનરાધાર વરસાદને લીધે સાપુતારા માર્ગ પર ભેખડ ધસી પડતા તંત્ર દ્વારા કાટમાળ હટાવાયો. તેમજ પૂર્ણા, અંબિકા, ખાપરી અને ગીરા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી તો જિલ્લાના 29 જેટલા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. તાપીમાં પણ નદીઓમાં પાણીની સારી આવક થતાં વાલોડની વાલ્મીકી નદી બે કાંઠે વહી રહી છે. જ્યારે વાલોડ ગામમાંથી સમરચાલી ફળિયાને જોડતા કોઝવે પર પાણી ભરાતા લોકોને 2 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. ભાવનગરના મહુવામાં પણ સૌથી વધુ 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. દરમિયાન સુરતમાં 18 કલાકથી પણ વધુ સમય પછી પણ હજી પણ અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે. સરથાણા શ્યામધામથી ગઢપુર માર્ગ પર કમર સુધીના પાણી ભરાયા છે. બચાવ કાર્ય કરવા આવેલી અગ્નિશમન દળની ગાડી પણ આ વરસાદી પાણીમાં ફસાઈ ગયાના અહેવાલ છે. પંચમહાલમાં પાવાગઢ ડુંગર પર માંચીથી રેવા પથના પગથિયા માર્ગે મહાકાળી માતાજીના મંદિર તરફ રાત્રે 10 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી પદયાત્રીઓની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. વરસાદના કારણે ભેખડ ધસી જવાની સંભાવનાને પગલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે પટેલ દ્વારા આગામી 6 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. એશિયાના સૌથી મોટા સુરતના કાપડ બજારના ભોયરામાં વરસાદી પાણી ભરાતા મોટા પાયે નુકસાન થયાના અહેવાલ છે. વેપારીઓએ સવારથી દુકાનોમાં રહેલા પાણી અને કાદવને બહાર કાઢીને સાડીને સુકાવવા મૂકી છે. આ અંગે સુરતમાં કાપડ ઉદ્યોગ અને વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતા મુખ્ય મંડળ ફોસ્ટાના મહામંત્રી દિનેશ કટારિયાએ વધુ માહિતી આપી.
1: 80 बरसात होने की वजह से किसी को मौका मिला नहीं कि वो अपनी खुद की माल जब्ती कर सके. ऐसे में अंडरग्राउंड बेसमेंट जो होते हैं मार्केटों में, उन बेसमेंटों में बड़े पैमाने पे पानी आया है. इवन खाड़ी ने भी, वो भी पानी ने बैक मारा है, तो वो भी गंदा पानी भी मार्केटों के अंदर घुसा है. उससे लाखों ने करोड़ों का नुकसान हुआ है.
0: રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે.
2: अगले 2 दिन तक गुजरात राज्य है, उसमें कई स्थानों पर से लेकर अधिकांश स्थानों पर गुजरात क्षेत्र में, खासकर दक्षिण गुजरात क्षेत्र में बारिश की संभावना है. सौराष्ट्र में भी कुछ एक स्थानों पर बारिश की संभावना है, तो क्योंकि ये वेलमार्ट लो अभी मध्य प्रदेश पे है, इनके प्रभाव से यहाँ पे इक्का दुक्का स्थानों पर भारी बारिश हो सकती है, और जो बहुत भारी बारिश है वो साउथ गुजरात तक सीमित है.
0: મોરબીમાં યોજાયેલી સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં રાજકોટ, વડોદરા, સુરત અને જામનગરની ટીમ સેમીફાઇનલમાં પહોંચી છે. ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠન દ્વારા આયોજિત આ સ્પર્ધામાં છેલ્લા દિવસે આજે પહેલી મેચમાં રાજકોટે મોરબી અને સુરતે કચ્છને

0: પરાજય આપ્યો. આજની છેલ્લી મેચમાં જામનગરની ટીમે સંજના મેનિયા અને જાંબુચા ડાયાના બે બે ગોલ તથા ઉર્મિલા ધોરિયાના એક ગોલની મદદથી અમદાવાદની ટીમને 5-0 હરાવી અપસેટ સર્જ્યો હતો. હવે આવતીકાલે રાજકોટ અને સુરત વચ્ચે પહેલી તથા જામનગર અને વડોદરા વચ્ચે બીજી સેમીફાઇનલ મેચ રમાશે, જ્યારે 10 તારીખે ફાઇનલ મેચ રમાશે. અમદાવાદમાં કાલુપુરની ગોસ્વામી હવેલીના 16મી પેઢીના આચાર્ય અને હવેલી સંગીતના વિદ્વાન આચાર્ય રણછોડલાલજી ગોસ્વામીની ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર 2025 માટે પસંદગી થઈ છે. સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ 2024-25 માટે તેમને આ પુરસ્કારથી સન્માનિત કરાશે. આ સાથે જ 550 વર્ષ જૂની હવેલી સંગીત પરંપરાને રાષ્ટ્રીય સન્માન મળ્યું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના તમામ માછીમારોને યાંત્રિક હોડીના ડીઝલ પર પ્રતિ લીટર મહત્તમ 15 રૂપિયા સુધીની વેટ રાહત આપવા રાજ્ય સરકારનો નિર્ણય. વર્ષ 2033 સુધીમાં રાજ્ય પોલીસમાં 50,000 ભરતી કરાશે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત. રાજ્યમાં વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આજે 59 તાલુકામાં સાર્વત્રિક વરસાદ. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી. અને મોરબીમાં યોજાયેલી ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ, વડોદરા, સુરત અને જામનગરની ટીમનો સેમીફાઇનલમાં પ્રવેશ. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કૃષિ જગત.
2: આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈ બહેનોને આપણા દોસ્ત કેતન રાવલ તેમજ
3: પારૂર રાવલના નમસ્કાર.
2: મીઠી,
3: હા,
2: અત્યારે આ બધો ગામડામ રોજગારી મળી રહી છે. હા
3: હા, મળી તો ગઈ છે, પણ મને નથી મળતી. હા,
2: તારે હું રોજગારી જોઈએ.
3: મારે આમ એમ થાય કે હું કઈક નાની મોટી નોકરી કરું તો કેટલું સારું.
2: મીઠી, મોટી ફેક્ટરીનો માલિક એમ કે મારે રોજગારી જોઈએ છે અને નાની મોટી નોકરી કરવી છે, તો આ કેવી વાત કહેવાય? આવી વાત તું કરે છે? આટલી મોટી જમીનદારની પત્ની થઈને તું એમ કે મારે નાની મોટી નોકરી કરવી છે, આ શોભે સ્થાન?
3: શોભતું તો નથી, પણ ઘણાને દેખીને આમ જીવ બરી જાય કે થોડું ઘણું ભણી હોત તો કઈક નોકરી કરતી હોત તો મારું કેટલું માન રહેતું.
2: મીઠી, એટલે આ જે ખેડૂત હોય એમનું કોઈ મન નહીં એમ તારું કેવું છે?
3: મન તો હોય પણ ફરક પડે છે એમ.
2: આ જ વિચારસરણીમાં ભૂલશે, પેલી 5-25-50 હજાર ની નોકરી કરતા મોણ અને લોકો મોણ આલે. આવો ભાઈ, બેહો ભાઈ, ખાટલે બેહાડું, પાટલે બેહાડું, ઇચકે બેહાડું, અરે અરે ખુરશી પર બેહો, આ મોણ આલે. અને આ ખેડૂત આવે તો એને ઉટલીએ બેહવાનું. આ લોકોની વિચારસરણી છે ને ખરેખર ખોટી ને ભૂલ ભરેલી છે. હા
3: હા, ભૂલ ભરેલી તો છે, પણ આપણે ઘણી વાર કસે જઈએ છે ને તો બધા એવું જ કહેશે કે તમને કશું આવડે નહીં એમ, તમે ચૂપ રહો એમ, લખતા વસતા ના આવડે એમ. પણ અમે કહીએ છીએ કે અમને થોડું ઘણું તો આવડે જ છે એમ.
2: ભાઈ, અમને જે આવડે એટલે કે ખેડૂતોને જે આવડે કદાચ તમને નહીં આવડતું હોય, એમને એમ કહીએ કે તમને ડોંગરની રોપણી કરતો આવડે છે?
3: એ લોકો એવું જ કહેશે કે તમે ઘેર જઈને ડોંગર રોપો ને, શું કોમ છે.
2: પણ ડોંગર રોપતો એમને આવડે છે, કારણ કે દરેકનો પોતાનો વ્યવસાય છે, એમાં બધા પારંગત હોય. ખેડૂતનો દીકરો હોય, એ ખેતી કેવી રીતથી કરાય એનો જાણકાર હોય, અને બીજો જે એનો પિતા જે ધંધો કરતો હોય એનો દીકરો એના પિતાના ધંધામાં પારંગત હોય. હે,
3: હા એ વાત તો સાચી. અને ઘણી વાર શું થાય કે આપણે કસે જઈએ અને નોકરીનું પૂછીએ, બેન તમે કેટલું ભણેલા, કે તમે ઘેર જઈને ડોંગર રોપો ને, તમારા કોમનું તો એ છે, આ તો બધું તમને ના સમજણ પડે એમ. ભણેલા હોય ને એના કોમનું.
2: મીઠી, તું એમ વાત કરે છે કે બહુ ભણેલા હોય એ જ નોકરી કરે ને ઓછું ભણેલા ડોંગર રોપે, આ વાત ખોટી છે. ભણેલા ગણેલા મોટી મોટી પોસ્ટ પર નોકરી કરતા ખેડૂતના દીકરાઓ, ખેડૂતની દીકરીઓ, ખેડૂતના દીકરાની વહુઓ આ વાવણીના સમયે, પછી આ ખાસ કરીને ડોંગર રોપણીના સમયે

0: નોકરી માંથી રજા મેલી ગેરાઈને ચાયડમ ડોંગર રોપે છે, ખબર છે?
1: એ તો ખબર છે, એટલે તો મેં આ વખત એવું જ વિચાર કર્યો છે કે એટલી બધી ડોંગર રોપાવું અને એટલા બધા પૈસા કમાવું અને મારી મોટી ફેક્ટરી બનાવું.
0: મીઠી ફેક્ટરી બનશે તારી. હા, કે આ ખેડૂતોને અત્યારે ડોંગર રોપણીનો સમયગાળો ચાલે છે એટલે માણસોની ખેંચ પડે મજૂરોની, કે ભાઈ મજૂર મળે. એટલે આમ તો કહેવાય કે ખેતીના જાણકાર ખેડૂતો જ કહેવાય એક જાતના, કે જે કામ બધા મજૂરને ના આવડે, કે ડાંગરનું ધરું પાડવું, ડોંગરનું ધરું રોપવું, આ બધા જે જાણકાર વ્યક્તિઓ હોય ગામડાના, એ બધા લોકોની અત્યારે ખૂબ માંગ છે. અને એ લોકોને તો છે ને આ ડોંગર રોપવા માટે હવાર હવારમાં જમીન માલિકો એમના ઘેર જઈને બેસી જાય કે ભાઈ હેડન આજે મારું ડોંગરનું ધરું રોપ્યા લો, મારું ચાયડું રોપ્યા લો, આમ કાલાવાલા કરે. હા,
1: કાલાવાલા તો કરવા જ પડે છે. હા, પણ એક વાત કહું, આપણો સ્વભાવ સારો હોય, આપણે સારું ખવડાવી પીવડાવી કાળજી રાખીએ ને તો બધા લોકો આવે.
0: પણ મીઠી આ કાલાવાલા કેટલા દિવસ ખબર છે, આ ડોંગર રોપાય ત્યાં સુધી. પછી એ જ પાછા ખેત મજૂરોએ પાછી રોજગારી શોધવા નીકળવું પડે કે કઈક કામ હોય તો આપજો.
1: લોકોએ થોડા પૈસા બચાવીને રાખવા જોઈએ.
0: પણ મીઠી પૈસો ગમે તેટલો માણસ કમાય પણ હાથ પડે વપરાય જાય. હા,
1: વપરાય તો જાય.
0: એટલે તો કહું છું મીઠી, આ અત્યારે જે સમયગાળો ચાલી રહ્યો છે ને ડોંગર રોપણીનો, એની અંદર આ ડાંગર રોપવા માટે માણસોની ખેંચ પડવાથી હવે નવી નવી પદ્ધતિથી ડાંગરનું ધરું રોપવાની પણ શરૂઆત થઈ ગઈ છે. હા,
1: પણ આપણે અહીં તો હજુ બધા એવી રીતે નથી રોપતા.
0: કારણ કે આપણી પાસે શું છે કે નાના નાના ક્યારડા છે, એટલા માટે કદાચ આપણે ત્યાં એ યાંત્રિક પદ્ધતિથી ડાંગરનું ધરું રોપવામાં આવતું નથી. પણ એક દિવસ એવું બન્યું ને, એક ભાઈએ આ તેજ વાત કરી ને એવી રીતથી, એક ભાઈએ એક ગામડાના વ્યક્તિને કહ્યું કે તમે શહેરમાં શું કામ આવ્યા છો, જાઓ ઘેર જઈને ડોંગર રોપો. તો એ ભાઈએ એમ કહ્યું કે અમે શહેરમાં કમાવા આવ્યા, ડોંગર તો અમે રોપીને આવ્યા, પણ તમે અમને નોકરી આપશો કે નહીં? તારે એમને કહ્યું કે ના ના, અમારે છોરણ કંઈ ભૂખે મારવાના છો શહેરમાં, તમે ગામડામાં ગમે તે મજૂરી કરો, અમારા છોકરાઓ શહેરમાં નોકરી કરશે, તમારે ગામડે મજૂરી કરવાની. એટલે પેલા ખેત મજૂરીએ શહેરના શેઠિયાને પૂછ્યું, તમારો દીકરો શું કરે છે? તો કે એન્જિનિયર થયેલો છે. એમ, ફોટો બતાવો છો, શું કરે? તો એને ફોટો બતાવ્યો કે જો આ મારો છોકરો શું કરે છે. એટલે પેલા કે ઓહો, આ ભાઈ તો ઓળખું છું. તો કે કેવી રીતથી? આ ભાઈ અમારે તો આવે છે દર વર્ષે ડોંગર રોપવા. હે, મારો છોકરો તમારે ત્યાં ડોંગર રોપવા આવે? તો કે હો, આ રહ્યો જો મારી જોડે વિડીયો. એમ કરીને ખેત મજૂરે તો પોતાના મોબાઈલમાંથી વિડીયો કાઢીને બતાવ્યો, જો આ તમારો છોકરો છે. તો કે હા, મારો છોકરો છે, તો મોટો એન્જિનિયર છે. અરે ભાઈ, એન્જિનિયર હશે જે હશે, પણ અમારે ત્યાં ડોંગર રોપવા આવે છે. તો એ શેઠ કે બને જ ના. એટલે વિડીયો ચાલુ કરીને બતાવ્યો, જો આ મશીનરી પર બેઠો બેઠો અમારા ચાયડાની અંદર ડોંગર રોપે છે કે નહીં? હા, રોપે છે ને. તો એ અમારી ડોંગર તો તમારા શહેરના શેઠિયાવાના છોકરા રોપે છે, પણ આ જરાક યાંત્રિક પદ્ધતિથી રોપે છે. તમારા છોકરાઓ અમારે ત્યાં ડ્રોન ઉડાડવા હો આવે છે, દવા સોટવાય આવે છે. એટલે મોટો એન્જિનિયર થયેલો હોય ને, એ એન્જિનિયર થયેલા છોકરાઓ હો હવે તો ખેડૂતને ઘેર યાંત્રિક સાધનો ચલાવીને ડોંગરે રોપે છે અને ખાતરનો છંટકાવ કરે છે અને દવાનો છંટકાવ કરે છે. બોલ.
1: હા, તો એવું છે કે ખેડૂત પાસે ખાલી પૈસા હોવા જોઈએ.
0: એટલે પેલો શહેરનો માણસ છે ને એકદમ ચૂપ થઈ ગયો. હું જે માણસને કહેતો હતો કે જાઓ તમે જઈને ડોંગર રોપો, અમારે તે નોકરી મળે નહીં, શહેરમાં તો અમારા શહેરના છોકરાને જ નોકરી મળશે. પણ શહેરના માણસોએ હો હવે તો ગામડામાં રોજગારી લેવા જવું પડે છે, ખેડૂતના ખેતરે જવું પડે છે અને ડોંગરે રોપવી પડે છે અને ડોંગર કાપવી પડે છે. બોલ.
1: પણ હવે તો ગામડાના બધા સોરા નહી જતા. હા, સિટીમાં એમ જ કે છે કે આપણે આ ખેતી જ કરાઈએ, એમ ખેતીમાં સારી આવક થાય છે.
0: બોલ, સાચી વાત મીઠી. વરસાદ બી સરસ મજાનો વરસી રહ્યો છે એટલે ખેડૂતોએ પોતાના ખેતરની અંદર અત્યારે ડાંગરની રોપણીનો જે સમય ચાલી રહ્યો છે એની અંદર ધ્યાન રાખવું જોઈએ, વધુ ને વધુ કેરડાઓમાં ડાંગર રોપવી જોઈએ. અને હા, જ્યાં સારો વરસાદ પડતો હોય અથવા તો પિયતની સુવિધા હોય ત્યાં તો ખેતરવાળી જમીનમાં જો પાળો બાંધીને ડાંગર રોપવામાં આવે ને તો એ પાકી જાય. હા, તો અમે ઠીક કાર્યક્રમમાં હવે આપણે બહુ વાતો કરી અને તે પેલી વચ્ચે વાત કરેલી ને કે મારે એક દાડ ફેક્ટરી નાખવી છે બહુ ખેતીમાંથી કમાઈને. તો બહુ કમાઈને તો શેની ફેક્ટરી નાખવાનું વિચારે છે?
1: હું તો આ ડાંગરની જ ફેક્ટરી નાખીશ.
0: એમ?
1: હા, ચોખા બનાવવાની.
0: ઓહો, રાઈસ મિલ?
1: હા, રાઈસ મિલ.
0: એમ,
1: મેં બહુ સાંભળ્યું છે.
0: ઓહો, એટલે આ તો ભાઈ ખેડૂતના જ ઘરની ડાંગર ને ખેડૂતના જ ઘરના ચોખા આખું જગ ખાશે. એટલે તો કહેવાય છે ખેડૂત જગતનો તાત છે. પણ મીઠિયા, તું જે રાઈસ મિલ નાખીશ તેનું નામ હું આલીશ?
1: એ તો પછી વિચારીશ.
0: એમ,
1: અત્યારે નહીં વિચારવાનું. આપણે કેવું કે આપણું કામ થાય ને પછી જ બધું નક્કી કરવાનું. ગોમ પેલા આપણે બધું વિચારીએ ને તો કોમ થતું નથી.
0: એવું છે?
1: હા.
0: તો મીઠી, કોઈ પણ માણસ પોતાનો સંકલ્પ જો બરાબર

0: પાકો કરે ને તો એક દિવસ એને એ કામમાં સફળતા મળતી જ હોય છે. તો આવી રીતે ખેડૂત મિત્રો, તમે પણ આ ચોમાસું ખેતીમાં સંકલ્પ કરો કે હું એક ચાયડામાં સોમન ડાંગર પકવીશ અને એના માટે મહેનત કરીશ, ખાતર આપીશ અને જરૂર પડે પિયત પાણી કરીશ, દવાનો છંટકાવ કરીશ, પણ સોમન ડાંગર એક ક્યારે પકવીશ તો ચોક્કસ પાકશે. મહેનત રાજા છે. તો મીઠી કાર્યક્રમમાં બહુ વાતો કરી, હવે કાર્યક્રમ એક સરસ મજાનું ગીત સાંભળીએ.
1: હા સાંભળીએ ને.
0: અને ત્યાર પછી વાત કરીશું ડાંગરની રોપણીની વિવિધ પદ્ધતિ વિશે.

પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં યજ્ઞ સામગ્રીની જરૂરિયાતમાં ઓદન એટલે કે ભાતનો ઉલ્લેખ છે. જન્મ, લગ્ન અને મરણ વખતે થતી ધાર્મિક વિધિઓમાં હાલ પણ ચોખાનો ઉપયોગ થાય છે. તે પુરાણકાળથી થતો આવતો હોવાનું મનાય છે. જગન્નાથપુરી જેવા મંદિરોમાં પણ ભાતનો પ્રસાદ તરીકે ઉપયોગ થાય છે. આજે દુનિયામાં હજારો જાતો ડાંગરની વાવવામાં આવે છે. એકલા ભારતમાં જ 4000થી વધુ જાતો ડાંગરની વવાય છે. હવે તો આ વધુ ઉત્પાદન આપતી તેમજ સંકર જાતો પણ મોટા પાયે વવાય છે કે જે ખૂબ વધુ ઉત્પાદન આપે છે. ડાંગરને વાવતા તે ઉગે ત્યારે પ્રથમ મૂળ ફૂટે છે, ત્યારબાદ બે કે વધુ આદિ મૂળ નીકળે છે જે ટૂંકું આયુષ્ય ભોગવી નાશ પામે છે અને તેમનું સ્થાન તંતુ મૂળો લઈ લે છે, જે જમીનમાં રહેલ પ્રકાંડની ગાંઠોમાંથી ફૂટે છે. જો કે પાછળથી જેમ પ્રકાંડ વધે છે તેમ તેમ અન્ય તંતુ મૂળો પ્રકાંડની જમીનની બહાર રહેલી ગાંઠોમાંથી પણ તે ફૂટે છે. પીલા ફૂટતા તેમાંથી પણ મૂળ ફૂટવાની ક્રિયા ચાલુ રહે છે. શરૂઆતમાં મૂળ 25-30 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવતા હોય છે. ડાંગરના છોડના પ્રકાંડની ઊંચાઈ આંતરગાંઠો અને તેમની વચ્ચેના અંતર ઉપર નિર્ભર હોય છે. ડાંગરમાં કંટી આવે ત્યારે વધુમાં વધુ ઊંચાઈ હોય છે. સામાન્ય ખેડાતી જાતોની ઊંચાઈ

90 થી 140 સેન્ટીમીટર જોવા મળતી હોય છે. તો મિત્રો, ડાંગરની ખેતી એ મહત્વનો પાક છે. તો આ બધી વાત છે ડાંગરની ખેતીની વિશિષ્ટતા અંગેની. ડાંગરના છોડના પ્રકારની ટોચ ઉપરના પુષ્પ વિન્યાસની શાખાઓ પર સુક્કિકાઓ વિકસે છે. આ સુક્કિકાઓમાં દાણા વિકાસ પામે છે. જંગલી જાતોમાં દાણો પરિપક્વ થાય ત્યારે પોતાની મેળે તે ખરી પડે છે, જ્યારે ખેતીની જાતોમાં તેને છૂટા પાડવાની ક્રિયા એટલે કે જોડીને ડાંગર છૂટી પાડવામાં આવે છે. ચોખાના વધુ ઉત્પાદન માટે, સારી ગુણવત્તા માટે, રોગ અને જીવાત સામે કે ગરમી અને ઠંડી સામે ડાંગરનો પાક વધુ ટક્કર ઝીલે તે માટે સંવર્ધન દ્વારા નવી નવી જાતોનો ઉમેરો દિવસે દિવસે વર્ષો વર્ષ થતો આવે છે. ગુજરાતની પ્રચલિત જાતોમાં સાઠી, સુખવેલ, જીનિયા, કમોદ, જીરાસાળ, પંખાડી, કોલમ, નવાગામ, આઈઆર, જીઆર આવી અનેક સંકર જાતો છે. તેમાં પણ પેટા જાતો અનેક આવેલી હોય છે. દુનિયાની વાત કરીએ તો દુનિયામાં 14.8 કરોડ હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર થાય છે અને તેમાં

આવે છે. ગુજરાતની પ્રચલિત જાતોમાં સાઠી, સુખવેલ, જીનિયા, કમોદ, જીરાસાળ, પંખાડી, કોલમ, નવાગામ, આઈઆર, જીઆર આવી અનેક સંકર જાતો છે. તેમાં પણ પેટા જાતો અનેક આવેલી હોય છે. દુનિયાની વાત કરીએ તો દુનિયામાં 14.8 કરોડ હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર થાય છે અને તેમાં ઉત્પન્ન થતી 52 કરોડ ટન ડાંગરમાંથી 37 કરોડ ટન ચોખા મળે છે. હાલની વસ્તી જે રીતે વધી રહી છે તે જોતો 2025ની સાલમાં લગભગ 76 કરોડ ટન ડાંગરની જરૂરિયાત ઉભી થશે. દુનિયામાં સૌથી વધુ ઉત્પાદકતા ઓસ્ટ્રેલિયાની હેક્ટર દીઠ 8 ટન છે. ભારતમાં લગભગ 4.2 કરોડ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થાય છે. ડાંગરની ખેતી બે રીતથી થાય છે, એક ઓરણ દ્વારા અને બીજી ધરૂની ફેરે રોપણી કરીને. ડાંગરની ખેતી ધરુવાડીમાં ધરુ ઉગાડીને તે 25 દિવસમાં મોટું થાય ત્યાર પછીથી ક્યારીમાં રોપવામાં આવે છે. ઘણી ડાંગરના બીજને ફણગાવીને સીધી ક્યારીમાં વાવીને પણ તેની વાવણી કરવામાં આવે છે. આ રીતે ધરુની રોપણી કરીને ક્યારીમાં ડાંગર લેવાય તેને રોપાણ ડાંગર કહેવાય છે. જ્યારે ખેતરમાં વરસાદ આધારિત ડાંગર વાવીને લેવાય તેને ઓરાણ ડાંગર કહેવાય છે. રોપાણ ડાંગરનું ધરુ વરાપ્યું અને વરુડિયું એમ બે રીતથી તૈયાર કરવામાં આવે છે. વરાપ્યામાં કોરા બીજ અને વરુડિયામાં બીજ 24 કલાક પાણીમાં પલાળીને વાવવામાં આવે છે. આ ઉપરાંત જ્વારાની માફક પ્લાસ્ટિકના ટુકડા ઉપર પણ ધરુ તૈયાર કરવામાં આવે છે, જેને ડેપોક પદ્ધતિ કહેવાય છે. ધરુવાડિયા માટે સપાટ, નિતારવાળી તથા પિયત થઈ શકે તેવી જમીન પસંદ કરવામાં આવે છે. ડાંગર જેટલા વિસ્તારમાં રોપવાની હોય તેના 10મા ભાગનું ધરુવાડિયું પસંદ કરવાનું હોય છે. જમીનને ખેડીને, ઢેફા ભાગીને, સપાટ કરીને, ગાદી ક્યારા તૈયાર કરીને ધરુવાડિયું તૈયાર કરવાનું હોય છે. ધરુવાડિયામાં બીજ વાવ્યા બાદ ક્યારા ભીના રહે તે માટે હળવું અને નિયમિત પાણી આપવાનું હોય છે. રોપણી માટે 30-35 દિવસનું એટલે કે 4-5 પાનવાળું ચીપાદાર ધરુ તૈયાર થયેલું ગણવામાં આવે છે. આમ જૂનમાં ધરુ આવેલ હોય તો 15 જુલાઈ સુધીમાં ડાંગરનું ધરુ રોપણી માટે તૈયાર થઈ જતું હોય છે. રોપણી માટેની ક્યારીની જમીનને એટલે કે ક્યારડાને જે ઢેફા હોય તે ભાગી તેમાં જો સારું કોવાયેલું છાન્યું ખાતર આપ્યું હોય તો તે ઉત્તમ ગણાય છે. અને જો એમ ન કરીએ તો ચોમાસા પહેલાં આ કેરડામાં લીલા પડવાસ માટે સન કે ઈકડ પણ નાખ્યા હોય અને તે જમીનમાં બરાબર રોપણી પહેલાં દાબીને કોવડાવી દીધા હોય તો જમીન ખૂબ ઉત્તમ ગણાય છે. રોપણી અગાઉ ક્યારીને બને તો ટ્રેક્ટર દ્વારા ઘાવલ કરી તૈયાર કરાય છે અને તે ક્યારીમાં 5 સેન્ટીમીટર જેટલું પાણી રાખી 20x15 સેન્ટીમીટરના અંતરે દરેક થામને ચીપાવાળા 2 છોડ રોપવામાં આવે છે. રોપણી માટે ઘાવલ કરતી વખતે 10-15 સેન્ટીમીટર પાણી રાખી સારી રીતથી 2 વખત ઘાવલ કરીને રોપણી કરવામાં આવે છે. ફેર રોપણી બાદ 6-7 દિવસ પછી 2-3 સેન્ટીમીટર પાણી ક્યારીમાં બધે સરખું રહે તે રીતથી રાખવામાં આવે છે. ડાંગરના પાકમાં વધુમાં વધુ ફૂટ એટલે કે વધુ પીલા મેળવવા માટે ફેર રોપણીથી 40-45 દિવસ સુધી 4-5 સેન્ટીમીટર પાણી જમીનની ઉપર સરખું રહે તે રીતથી પાણીનું નિયમન કરવાનું હોય છે. વધુમાં વધુ છોડની ફૂટ 3-4 દિવસ સુધી ક્યારીમાંથી પાણી નિતારી નાખી ત્યારબાદ ફરી 5 સેન્ટીમીટર પાણી ભરાય છે. આમ નિતાર આપવાથી કંટીવાળા છોડની સંખ્યા વધુ મળે છે. રોપણી બાદ ફૂટની અવસ્થા દરમિયાન અને ત્યારબાદ પણ ક્યારી ચોખ્ખી રાખવા હાથથી નિંદન કરવાનું હોય છે. વધુ નિંદન હોય તો નિંદનનાશક દવાનો ઉપયોગ પણ કરવો જોઈએ. ડાંગરની જાતની પસંદગીમાં ખૂબ ધ્યાન રાખવાનું હોય છે. ડાંગરનો પાક જુદી જુદી હવામાન પરિસ્થિતિમાં ઉગાડાતો હોવાથી વિવિધ પાકવાના દિવસો પ્રમાણે તેની જાત પસંદ કરવાની હોય છે. વહેલી જાતની પાક જે 105-120 દિવસમાં પાકે છે. મધ્યમ મોડી પાકતી જાત જે 121-135 દિવસમાં પાકે છે અને લાંબા દિવસ એટલે કે મોડી પાકતી જાત જે 136 દિવસથી લઈને 150 દિવસમાં પાકતી હોય છે. જે વિસ્તારમાં પિયતની સગવડ સારી છે ત્યાં વધુ ઉત્પાદન લેવા માટે મધ્યમ મોડી પાકતી અને મોડી પાકતી જાતો પસંદ કરવી જોઈએ. સમયસરની વાવણી અને સમયસરની રોપણી એ ખેતીમાં વધુ ઉત્પાદન આપે છે. માટે ડાંગરની ફેર રોપણી કરવાની હોય ત્યારે ધરુવાળ્યું પણ સમયસર નાખી દેવું જોઈએ. ઉનાળુ પણ ડાંગર ખેડૂતો વાવતા હોય છે અને તેના માટે નવેમ્બરના છેલ્લા અઠવાડિયાથી ડિસેમ્બરનું પ્રથમ અઠવાડિયું એ સમયસરની વાવણીનો સમય કહેવાય. ચોમાસા માટે જૂન માસમાં ધરુ નાખી દેવાનું હોય છે.

ડાંગરનો પાક એટલે પાણી ભૂખ્યો પાક કહેવાય છે. માટે ડાંગરની ખેતીમાં પિયતનું વ્યવસ્થાપન ખૂબ મહત્વનું છે. ડાંગરે પાણી ભૂખ્યો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવું જોઈએ તેવું હોતું નથી. જો ડાંગરની ક્યારી કે ખેતરમાં 5-7 સેન્ટીમીટર પાણી ફૂલ આવે ત્યાં સુધી અવારનવાર ભરવાનું અને નિતારવાની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી જમીનમાં હવાની સારી અવરજવર થઈ શકે. નિંગલ પડ્યા પછી દાણા ભરવાની અવસ્થા સુધી ફક્ત 5-7 સેન્ટીમીટર જ પાણી ભરી રાખવું જોઈએ અને કાપણીના 2-3 અઠવાડિયા પહેલાં સંપૂર્ણ ક્યારડું નિતારી નાખવાનું હોય છે. મિત્રો, આપણે ડાંગરની વર્ષો જૂની ફેરરોપણીની પદ્ધતિ અપનાવીએ છીએ, જેમાં ધરુવાડિયામાંથી ડાંગર જાતે ઉપાડી અને એક એક 2-2 ચીપા જાતે ખેતરમાં કે કેરડામાં જમીન ગાવલ કરી, એટલે કે ઘાન્યો મારી અથવા તો ટ્રેક્ટરથી રીંગો ફેરવી અને આપણે રોપતા હોઈએ છીએ, જેમાં ચોક્કસ જગ્યાએ ડાંગરના ચીપા રોપાતા નથી. 1 ચીપો અહીંયા, 1 ચીપો ત્યાં, એમ એકાદ વેતના અંતરે આપણે ડાંગરના ચીપા રોપીએ છીએ. પરંતુ મિત્રો, અત્યારે હારબંધ ડાંગરની રોપણીની પણ પદ્ધતિ વિકસી ગઈ છે. ડાંગરની રોપણી માટે અત્યાધુનિક સાધનો પણ બજારમાં આવી ગયા છે, ખેડૂતો વાપરતા પણ થયા છે. શ્રી પદ્ધતિથી પણ ડાંગરની રોપણી થાય છે, જેમાં ડાંગર હારબંધ રોપાય છે. 2 ડાંગરની હાર વચ્ચે ચોક્કસ અંતર જળવાય છે, 2 ડાંગરના છોડ વચ્ચે એટલે કે 2 ડાંગરના ચીપા વચ્ચે પણ યોગ્ય અંતર જળવાય છે. ડાંગરની રોપણી થયા પછીથી ડાંગરના કેરડામાં ડાંગર વળી જાય પછી આપણને એક હારબંધ ઓરી હોય તેવી ડાંગર દેખાતી હોય છે. આ નવી પદ્ધતિથી ડાંગરની રોપણી કરવાથી ખર્ચ ઘટે છે, ડાંગરમાં જે પિયત આપવાનું હોય છે એ સરસ રીતથી દરેક મૂળ સુધી પાણી સરખું પહોંચે છે, આપણે જે ખાતરનો જથ્થો આપીએ છીએ એ પણ દરેક ડાંગરના છોડ સુધી સરખી માત્રામાં પહોંચતો હોય છે. માટે ડાંગરની રોપણીમાં પણ અત્યારે વિવિધ પદ્ધતિઓ નવી અપનાવવામાં આવી છે, ખેડૂતોએ નવી પદ્ધતિ પણ જાણવી જોઈએ અને નવી પદ્ધતિથી ડાંગરની રોપણી કરવી જોઈએ. મિત્રો, અત્યારે સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે, ડાંગરની રોપણીનો સમયગાળો ચાલી રહ્યો છે, તો આપ પણ આપના દરુવાડિયામાં ડાંગરનું ધરું તૈયાર થઈ ગયું હોય તો ઝડપથી ડાંગરની રોપણી કરી દેજો. કારણ કે જો આ ધરું પાકી જશે તો પછીથી ધરું ફેર રોપણી માટે ઉપયોગમાં લેવાશે નહીં. આમ છતાં ઘણા ખેડૂત મિત્રો ડાંગરનું ધરું મોટું થઈ ગયું હોય પછી ઉપરથી થોડું કાપી અને ટૂંકું કરી દે છે, ફેર રોપણી માટે ઉપયોગમાં લેતા હોય છે. મિત્રો, આવું ન કરવું જોઈએ, એ ના છૂટકેનો ઉપાય છે. પરંતુ સમયસરની વાવણી અને સમયસરની રોપણી એ વધુ ઉત્પાદન મેળવવાની ચાવી છે. તો સમયસર ડાંગરના ધરુની રોપણી કરીએ અને અઢળક ઉત્પાદન મેળવીએ.

શ્રોતા મિત્રો, આ હતો આજનો ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કૃષિ જગત. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે થોડી જ વારમાં સાંભળીએ ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

નમસ્કાર. આકાશવાણી સમાચાર, હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની 3 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી ઓસ્ટ્રેલિયા જવા

0: રવાના થયા. પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે યોગ કરતામાં યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ પ્રંબાનંદ મંદિરની મુલાકાત લીધી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને તમામ શક્ય સહાયની ખાતરી આપી. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સારા વરસાદને કારણે વરસાદની અછત ધરાવતા જિલ્લાઓની સંખ્યા 262થી ઘટીને 178 થઈ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે સંઘર્ષનો અંત લાવવા માટે થયેલો કરાર હવે અસરકારક નથી અને ફિફા વિશ્વકપ માટે ક્વાર્ટર ફાઇનલમાં 8 દેશોની ટીમો ભાગ લેશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની 3 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા છે. ઓસ્ટ્રેલિયાની તેમની 3 દિવસની મુલાકાત દરમિયાન શ્રી મોદી મેલબોર્નમાં તેમના સમકક્ષ એન્થોની અલ્બેનીસ સાથે 3જા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. બંને નેતાઓ વચ્ચે ચર્ચામાં મહત્વપૂર્ણ ખનીજો, સાયબર સુરક્ષા ક્ષેત્ર, પુરવઠા શૃંખલા, સ્થિતિસ્થાપકતા, ઉભરતી ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં સહયોગને આવરી લેવા આવશે. પ્રધાનમંત્રી મોદી ભારત ઓસ્ટ્રેલિયા મુખ્ય કાર્યકારી અધિકારી ફોરમમાં પણ ભાગ લેશે, જ્યાં તેઓ બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓના મેળાવડાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તો સાથે યોગ કરતામાં યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ પ્રંબાનંદ મંદિરની મુલાકાત લીધી. પરંપરાગત સંગીત વાદ્યો અને શાસ્ત્રીય નૃત્યની મધુર ધૂન સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું. શ્રી મોદીએ મુખ્ય શિવ મંદિરમાં પ્રાર્થના કરી અને ભારત ઇન્ડોનેશિયા સહયોગ હેઠળ ચાલી રહેલા સંરક્ષણ કાર્યની સમીક્ષા કરી. પ્રધાનમંત્રી મોદીએ આ મુલાકાતને ઊંડો આધ્યાત્મિક અને યાદગાર અનુભવ ગણાવ્યો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પુનઃસ્થાપન પ્રોજેક્ટ બંને દેશોના લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
1: યોગ્ય કાર્તા કે ઇસ ભવ્ય મંદિર કોમ્પ્લેક્સ અબ જબ હમ પુનર્નિર્માણ કા કામ કરને જા રહે હૈ ઓર યે યુનેસ્કો કા વર્લ્ડ હેરિટેજ હૈ દુનિયા કે દૂર દૂર ક્ષેત્રો મેં કહીં પર ભી જાએ હમેં કહીં ન કહીં ભારત કી સાંસ્કૃતિક વિરાસત કે દર્શન હોતે હૈ યે પૂરે સાઉથ ઇસ્ટ એશિયા કા દૂસરા સબસે બડા હમારી વિરાસત કી પહેચાન હૈ.
0: આ પ્રસંગે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવોએ કહ્યું કે પ્રંબાનંદ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સદીઓ જૂના સભ્યતાના સંબંધનું પ્રતીક છે. તેમણે મંદિર સંકુલના સંરક્ષણ અને પુનઃસ્થાપનમાં ભારતના સમર્થન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ અલ ખાલિદ અલ સબાહ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જયશંકરે જણાવ્યું કે તેમણે ક્રાઉન પ્રિન્સને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ભારત અને કુવૈત વચ્ચે દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા માટે ક્રાઉન પ્રિન્સની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી. વિદેશમંત્રીએ ખાડી ક્ષેત્રમાં વિકાસ પર પોતાના વિચારો આદાન પ્રદાન કરવા બદલ તેમનો આભાર પણ માન્યો. ગૃહમંત્રી અમિત શાહે આજે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ સાથે દેશના મુખ્ય વિમાની મથક પર મુસાફરોની સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા અને ઇમિગ્રેશન પદ્ધતિની સમીક્ષા કરી. બેઠક દરમિયાન શ્રી શાહે તમામ વિમાની મથક પર સ્વચાલિત એક્સરે ટ્રે રિટર્ન પદ્ધતિના તબક્કાવાર સ્થાપનનો નિર્દેશ આપ્યો. ગૃહમંત્રીએ જણાવ્યું કે 2027 સુધીમાં તમામ રાજ્ય મુખ્યાલયોમાં વિદેશી પ્રાદેશિક નોંધણી કચેરીઓ કાર્યરત થવી જોઈએ. તેમણે એ પણ નિર્દેશ આપ્યો કે અગરતલા અને જેવર વિમાની મથક પર અધિકૃત ઇમિગ્રેશન ચેકપોઇન્ટ શક્ય તેટલી વહેલી તકે કાર્યરત કરવામાં આવે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને તેમને શક્ય તમામ કેન્દ્રીય સહાયની ખાતરી આપી. શ્રી શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે રાજ્યમાં ભારે વરસાદ અને પૂર અંગે વાત કરી. શ્રી શાહે મુખ્યમંત્રીને ખાતરી આપી કે કેન્દ્ર સરકાર આ કટોકટીનો સામનો કરવા માટે મહારાષ્ટ્ર સરકારને શક્ય તમામ સહાય પૂરી પાડશે. ગૃહમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ રાજ્યમાં ભારે વરસાદ અને પાણી ભરાવાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે વાત કરી અને કેન્દ્ર સરકારની શક્ય તમામ સહાયની ખાતરી આપી. દરમિયાન કેરળના મુખ્યમંત્રી વીડી સતીશને એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાયનાડ આપત્તિ અંગે તેમની સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું ગૃહમંત્રીએ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસની જરૂરિયાત પર

0: પણ ભાર મૂક્યો. હવામાન વિભાગે દેશના મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હરિયાણા, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આગામી 2-3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર દેશમાં આગળ વધવાની ધારણા છે. દરમિયાન ત્રિપુરામાં હવામાન વિભાગે આજે પશ્ચિમ ખોવાઈ, ધલાઈ અને ગોમતી જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર ઘટતા સાંજે 6 વાગ્યા સુધીમાં 59 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ આગાહીના પગલે વલસાડમાં તંત્ર સતર્ક બન્યું છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં સારો વરસાદ પડ્યો છે, જેના કારણે વરસાદની અછત ધરાવતા જિલ્લાઓની સંખ્યા 262થી ઘટીને 178 થઈ ગઈ છે. અલનિનોની સંભવિત અસરથી સમીક્ષા માટે નવી દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં બોલતા ચૌહાણે જણાવ્યું કે જૂનમાં 33% વરસાદની ખાધ નોંધાઈ હતી, પરંતુ જુલાઈમાં આ ખાધ ઘટીને 24% થઈ ગઈ છે.
1: जुलाई की अच्छी बारिश से बोनी की संभावनाएं बढ़ गई है. अब बोनी और तेजी से होगी. कल तक 350,85,000 हेक्टर में बोनी हुई है. मानसून में देरी के कारण तुअर, सोयाबीन और कपास पर थोड़ा प्रतिकूल बोनी पर प्रभाव पड़ा है. अब किसानों को यह सलाह दी जा रही है कि इनकी जगह मक्का, बाजरा और मूंग जैसी फसल जो कम समय में आ जाती है उनकी बुआई को प्राथमिकता दें.
0: સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇરાન સાથે સંઘર્ષનો અંત લાવવા માટે થયેલો કરાર હવે અસરકારક નથી. તેમણે કહ્યું કે તેમને હાલમાં ઇરાન સાથે વાટાઘાટો કરવાની કોઈ ઈચ્છા નથી. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે તુર્કીની રાજધાની અંકારામાં નાટો સમિટ દરમિયાન યોજાયેલ પત્રકાર પરિષદમાં આ નિવેદન આપ્યું હતું. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હોર્મુઝ સમુદ્ર ધુનીમાં 3 તેલ ટેન્કર પર હુમલા બાદ તણાવ વધ્યો. અગાઉ ઇરાને બંદર શહેર મહશહર હોર્મોઝન પ્રાંતમાં અમેરિકાના લશ્કરી થાણા ઉપર મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને બદલો લીધો હતો. ફિફા વિશ્વકપ માટે ક્વાર્ટર ફાઇનલમાં 8 દેશોની ટીમો ભાગ લેશે. ફ્રાન્સ, મોરોક્કો, નોર્વે, ઇંગ્લેન્ડ, સ્પેન, બેલ્જિયમ, આર્જેન્ટિના અને સ્વિટ્ઝરલેન્ડે 16 રાઉન્ડ જીતીને છેલ્લા 8માં પોતાનું સ્થાન બનાવ્યું છે. નોકઆઉટ સ્ટેજ હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશ કરે છે, જેમાં દરેક ટીમ સેમીફાઇનલમાં સ્થાન મેળવવાનું લક્ષ્ય રાખે છે. ફ્રાન્સ શુક્રવારે પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોનો સામનો કરશે. મેચ 1:30 વાગે શરૂ થશે, જ્યારે સ્પેન શનિવારે 12:30 વાગે બેલ્જિયમ સામે ટકરાશે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે જણાવ્યું છે કે દેશભરમાં 23 કરોડથી વધુ લોકો નશામુક્ત ભારત અભિયાનમાં અત્યાર સુધીમાં જોડાયા છે. આમાં 7 કરોડ 81 લાખથી વધુ યુવાનો, 5 કરોડ 24 લાખ મહિલાઓ અને 17 લાખથી વધુ શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિલ્હીના રોહિણી સેક્ટર 16 વિસ્તારમાં આજે સાંજે એક ઇમારત ધરાશયી થઈ છે. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર કાટબાણ નીચે 4-5 લોકો દટાયા હોવાની શંકા છે. એનડીઆરએફની 2 ટીમો પણ બચાવ અને રાહત કામગીરીમાં તહેનાત છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની 3 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી ઓસ્ટ્રેલિયા જવા રવાના. પ્રધાનમંત્રી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે યોગકાર્તામાં યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ પ્રંબાનન મંદિરની મુલાકાત લીધી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને તમામ શક્ય સહાયની ખાતરી આપી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી.

વાહ, લાઇફ હો તો એસી. આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા કેકે અને સાથીઓના સ્વરમાં. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. રૂપકુમાર રાઠોડને સાંભળીએ. રચના છે કમલેશ સોનાવાલાની.

0: અમર ભટ્ટને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 8:45 સાંભળીશું દિલ્હીથી પ્રસારિત સમાચાર સંધ્યા.
1: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર સંધ્યા કે સાથ મેં મુનીશ શર્મા. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તીસરે ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક શિખર સંમેલન મેં શામિલ હોને કે લીએ મેલબર્ન પહોંચે. ભારત ઓર રૂસ ને બહુપક્ષીય મંચો પર આતંકવાદ રોધી સહયોગ કો મજબૂત કરને કે લીએ પ્રતિબદ્ધતા દોહરાઈ. રક્ષા અનુસંધાન ઓર વિકાસ સંગઠન DRDO ને ઓડિશા કે ચાંદીપુર મેં લંબી દૂરી કે ગાઈડેડ રોકેટ પિનાકા કા સફલ ફ્લાઇટ ટેસ્ટ કિયા. कृषि मंत्री शिवराज सिंह चौहान ने कहा, मॉनसून में सुधार से राहत मिली है, जुलाई में बारिश और तेज होने से खरीफ की बुआई में और तेजी आएगी. केंद्र सरकार ने बाढ़ प्रभावित राज्यों को हर संभव मदद का आश्वासन दिया. अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप